સુપ્રભાત, ગુડ મોર્નિંગ, નમસ્કાર. આ આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓન્લી ઓન 101.1 મેગાહર્ટ્ઝ. આજે તારીખ 2 જુલાઈ 2026 ને ગુરુવાર, વિક્રમ સંવત 2082 ને જેઠવદ બીજ. તો આજની પ્રસારણ સભાના કાર્યક્રમો સાથે હું ફોરમ દવે આપ સૌ શ્રોતાઓનું સ્વાગત કરું છું.

બરાબર 6 વાગવા જઈ રહ્યા છે તો પ્રસ્તુત છે અમારા દિલ્હી કેન્દ્ર પરથી હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: वीको वज्रदंती भारत का
1: नवी आशाओ नवा सपनाओ नवा योगना शिक्षण नी नवी दिशा राष्ट्रीय शिक्षण नीति 2020 आधारित स्टेट करिकुलम फ्रेमवर्क SCF साथे गुजरात शिक्षण मा नवी दिशा तरफ आगर वधी रहयो छे। बाळकोना सर्वांगी विकास ने समर्पित आ अभ्यासक्रम ज्ञान कौशल्य मूल्यो अने सर्जनात्मकता नो समन्वय साथे छे। उत्तम शिक्षण उज्ज्वल गुजरात ना ध्येय साथे स्टेट करिकुलम फ्रेमवर्क शिक्षण विभाग गुजरात सरकार नो एक मजबूत पगलू छे। शिक्षण विभाग गुजरात सरकार।
2: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
3: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
2: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
4: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીની સાથે મુલાકાત કરશે અને વાટાઘાટો થશે. જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કાના યાત્રાળુઓનું જૂથ રવાના. આવતીકાલથી યાત્રા શરૂ થશે. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો. 11,000થી વધુ લોકો ઘાયલ. વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારે મેટાને નોટિસ ફટકારી. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી. અને ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સેનેગલને હરાવીને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં તેમના જાપાની સમકક્ષ સનાઈ તાઇકીચી સાથે વાર્ષિક શિખર સ્તરની વાટાઘાટો કરશે. આ સમિટ બંને પક્ષોના દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા અને મજબૂતીકરણ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. વાટાઘાટો બાદ અનેક સમજૂતી કરાર થવાની અપેક્ષા છે.
1: नवंबर 2024 में टोक्यो में आयोजित पहले आर्थिक सुरक्षा संवाद के दौरान भारत और जापान ने रणनीतिक सहयोग के लिए 5 प्राथमिकता वाले क्षेत्रों की पहचान की थी. इनमें सेमीकंडक्टर, महत्वपूर्ण खनिज, फार्मास्यूटिकल्स, स्वच्छ ऊर्जा और सूचना एवं संचार प्रौद्योगिकी शामिल है. वर्ष 2025 में आयोजित वार्षिक शिखर सम्मेलन के दौरान जापान भारत मानव संसाधन आदान प्रदान एवं सहयोग कार्य योजना शुरू की गई. इसके तहत अगले 5 वर्ष में दोनों देशों के बीच 5,00,000 लोगों के दो तरफा आदान प्रदान का लक्ष्य रखा गया है. इसमें भारत से जापान जाने वाले 50,000 कुशल और अर्ध कुशल कर्मी भी शामिल हैं. सुपर्णा सैकिया के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: जापानना प्रधानमंत्री गईकाले सांजे भारतनी 3 दिवसनी मुलाकाते नवी दिल्ली पहोंच्या हता. प्रधानमंत्री ताकाइचीनी आ भारतनी प्रथम सत्तावार मुलाकात छे. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ આજે જાપાનના પ્રધાનમંત્રી સાથે વ્યાપક ચર્ચાઓ માટે આતુર છે, જે ભારત જાપાન વિશે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભારતની અને તેમની પ્રથમ મુલાકાત પર તેમનું સ્વાગત કરીને ખુશ છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમના સંયુક્ત પ્રયાસો દ્વારા ભારત અને જાપાન હિન્દ પ્રશાંત અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને આગળ વધારવાનું ચાલુ રાખશે. અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કામાં યાત્રાળુઓને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આજે સવારે 4 વાગે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી લીલી ઝંડી આપી રવાના કર્યા હતા. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ 57 દિવસની વાર્ષિક યાત્રા આવતીકાલે કાશ્મીરના જોડિયા ટ્રેક પર સત્તાવાર રીતે શરૂ થશે અને 28 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. યાત્રાળુઓનો પહેલો કાફલો વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ જમ્મુથી રવાના થયો હતો. આ યાત્રાની નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થાય છે. યાત્રા શરૂ થાય તે પહેલા આશરે 4,00,000 શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી હતી. આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગઈકાલે નવી દિલ્હીમાં ડેન્ગ્યુની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી. તેમણે વિવિધ વિભાગોને ડેન્ગ્યુના કેસોના સંભવિત વધારા અંગે તૈયાર રહેવા સૂચના આપી. તેમણે રાજ્યોને, વોર્ડ કમિશનરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નિવાસી કલ્યાણ સંગઠનોને જાગૃતિ અને નિવારણના પ્રયાસોમાં સક્રિયપણે જોડાવા હાકલ કરી. આ બેઠકમાં આરોગ્યમંત્રીને રાષ્ટ્રીય સ્તરે ડેન્ગ્યુની સ્થિતિ અને દેશભરમાં હાથ ધરવામાં આવેલી તૈયારીઓના પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી. ભારત અને મલેશિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી 12મી સબકમિટ મીટિંગ દરમિયાન દ્વિપક્ષીય લશ્કરી સહયોગના સમગ્ર સ્પેક્ટ્રમની સમીક્ષા કરી હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષોએ ઇન્ડો પેસિફિકમાં શાંતિ, સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતા પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. ચર્ચાઓમાં લશ્કરી દ્વિપક્ષીય કવાયતો, તાલીમ, સ્ટાફ વાટોઘાટો, ક્ષમતા નિર્માણ, દરિયાઈ સહયોગ અને ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ સહિત ચાલુ સંરક્ષણ સંબંધોને આવરી લેવામાં આવ્યા હતા. મુલાકાતી પ્રતિનિધિમંડળે સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહની પણ મુલાકાત લીધી હતી. મીટિંગ પહેલાં તેઓએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ જ્યોર્જ રોડ્રિગ્સે જણાવ્યું છે કે એક પછી એક આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 2295 પર પહોંચી ગયો છે અને 11,000થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે લગભગ 13,000 લોકો બેઘર થઈ ગયા છે. દેશને એક સદીમાં સૌથી શક્તિશાળી ભૂકંપનો ભોગ બન્યાના 7 દિવસ પછી પણ બચાવ કામગીરી ચાલુ છે. દરમિયાન વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સે 7 દિવસના શોકની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે વિનાશક ભૂકંપમાં થયેલી જાનહાનીથી દેશ ખૂબ જ દુઃખી છે. આ પહેલા 25 જૂનના રોજ દક્ષિણ અમેરિકન રાષ્ટ્રમાં 7.2 અને 7.5ની તીવ્રતાના 2 સખત શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. વેનેઝુએલાના મોટાભાગના વિસ્તારોમાં અનુભવાયેલા જોરદાર આંચકાઓના કારણે કારાકાસમાં અનેક મકાનો ધરાશાયી થયા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પાકિસ્તાનમાં અગ્રણી માનવાધિકાર સંગઠનોએ બલુચિસ્તાનમાં પાકિસ્તાની દળો દ્વારા વધુ 3 નાગરિકોની બળજબરીથી ગુમ કરવાનો આરોપ લગાવ્યો છે. બલુચ નેશનલ મુવમેન્ટના માનવાધિકાર વિભાગે જણાવ્યું છે કે ગત સોમવારે પંચગુર જિલ્લાના પારૂમ વિસ્તારમાં દરોડા દરમિયાન પાકિસ્તાની દળો દ્વારા 20 વર્ષીય ડ્રાઈવરને કથિત રીતે લઈ જવામાં આવ્યો હતો. તે જ દિવસે એક અલગ ઘટનામાં પંચગુરમાં ચિટકાન બજાર વિસ્તારમાંથી અન્ય એક નાગરિક ઉમરજાન બલોચને પણ બળજબરીથી ગુમ કરવામાં આવ્યો હતો. તેને પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા તેની દુકાનમાંથી બળજબરીથી લઈ જવામાં આવ્યો હતો. બલુચિસ્તાનના પાકિસ્તાની દળો દ્વારા સતત અત્યાચારનો સામનો કરી રહ્યું છે, જેમાં ખાસ કરીને નાગરિકોનું ગુમ થવાની સાથે અનેક બલુચ નાગરિકોની હત્યા થઈ રહી હોવાનો દાવો કરાયો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ગઈકાલે દોહામાં મધ્યસ્થીની મદદથી વાટાઘાટો પૂર્ણ થઈ. કતાર સરકારના એક નિવેદન મુજબ બંને પક્ષો આ મહિનાની 9મી તારીખે ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનીના અંતિમ સંસ્કાર સમારોહ બાદ ચર્ચા યથાવત રાખવા સંમત થયા હતા. મીડિયા સાથે વાત કરતા અમેરિકન ઉપપ્રમુખ JD વાન્સે જણાવ્યું હતું કે દોહાની વાટાઘાટો સકારાત્મક છે. ટેકનિકલ સ્તરની ચર્ચાઓ અગાઉથી જ ચાલી રહી છે. તેમણે કહ્યું કે આગામી તબક્કામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત રહેશે અને તેમણે ઉમેર્યું કે તાજેતરના અમેરિકી લશ્કરી કાર્યવાહી પછી વાટાઘાટો સક્ષમ રીતે યોજાઈ રહી છે. ઈરાનના નાયબ વિદેશમંત્રી કાઝેમ ધરીબાબાદીએ જણાવ્યું હતું કે વાટાઘાટો 14 મુદ્દાના સમજૂતી પત્રના અમલીકરણ પર કેન્દ્રિત હતી. ઈરાન અને કતારે ઈરાનની 6 અબજ US ડોલરની સ્થિર સંપત્તિના ભાગનો ઉપયોગ કરવાની પણ ચર્ચા કરી હતી. ભારત સરકાર દ્વારા દેશમાં વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની એટલે કે યુઝર્સ નેમ ફીચર સુવિધા શરૂ કરવાની બાબતમાં મેટાને નોટિસ જારી કરી છે. મેટાને 3 દિવસમાં યુઝર નેમ ફીચર્સ અંગે વિગતવાર સ્પષ્ટતા કરવાનો નિર્દેશ આપ્યો છે.
2: सूत्रों के अनुसार मंत्रालय ने मेटा को यह भी निर्देश दिया है कि इस मामले पर परामर्श पूरा होने तक यूजर नेम फीचर शुरू न किया जाए. मंत्रालय ने व्हाट्सएप द्वारा की गई एक सार्वजनिक घोषणा पर संज्ञान लिया है. इस घोषणा में व्हाट्सएप ने भारत सहित वैश्विक स्तर पर चरणबद्ध तरीके से अपने यूजर नेम फीचर को लागू करने की बात कही थी. व्हाट्सएप ने बताया कि एक बार ये फीचर सक्रिय हो जाने पर पहली बार संपर्क करने वाले व्यक्ति को प्राप्तकर्ता का फोन नंबर दिखाई नहीं देगा और एक
0: ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન તરફ આગળ વધવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન કોસ્ટલ કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે. ફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમે શાનદાર વાપસી કરીને વધારાના સમયના રાઉન્ડ ઓફ 32 પછી સેનેગલને 3-2થી હરાવ્યું અને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
3: આજના અખબારોમાં અલગ અલગ સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, 7 કલાકમાં 5 ઇંચ વરસાદથી મુંબઈ બેહાલ. ગુજરાત સમાચારે યુક્રેનના હુમલામાં રશિયાની રિફાઇનરીઓ ઠપ, આ સમાચારને હેડલાઇન બનાવી છે. NSOના અહેવાલને ટાંકીને દિવ્ય ભાસ્કર લખે છે, ગુજરાતના નોકરી કરતા ધંધામાં સરેરાશ 27% વધુ આવક, નોકરીમાં 9 ગુણ, ધંધામાં 13 ગુણ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાઇકેચી સાથે વાટાઘાટો કરશે. જમ્મુમાં ભગવતીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કાના યાત્રાળુઓનું જૂથ રવાના. આવતીકાલથી યાત્રા શરૂ થશે. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો, 11,000થી વધુ લોકો ઘાયલ. વોટ્સએપ પર વપરાશકર્તાના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારે મેટાને નોટિસ ફટકારી. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી. અને ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સેનેગલને હરાવીને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. परवाना फिल्म का ये गीत आप सुन रहे थे मोहम्मद रफी।

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: Fantastic fun for family. 101.1 MHz Surat FM. આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓન 101.1 MHz. ફ્રેન્ડ્સ, હવે જાણી લઈએ હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા જરોખા અંતર્ગત.

નવને 30 મિનિટે આજ કે ફનકાર જે કેન્દ્રિત રહેશે પાર્શ્વ ગાયક મોહમ્મદ અઝીઝ પર. 10 વાગ્યાનો સમય રહેશે ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ સાંભળવાનો, પ્રસ્તુતિ કલ્પેશ કંસારાની. 11 વાગ્યે સુરતી સિઝલર અને બપોરના 12 વાગ્યે હિન્દીમાં સમાચાર. 12:05 સાંભળીશું યાદો કી મહેફિલ. 1 વાગ્યાનો સમય રહેશે સુરીલા સફરનો. 2 વાગ્યે ત્રિવેણી અને 2:35 મિનિટે સદાબહાર નગમે.

ત્રણ વાગ્યાનો સમય રહેશે સખી સહેલીનો, ચાર વાગે સાંભળીશું પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, 4:10 હેલો ફરમાઈશ, 5 વાગ્યાનો સમય રહેશે છાયા ગીતનો અને 5:30 તરાને નયે પુરાને.

સાંજના 6 વાગ્યાનો સમય રહેશે ગુજરા હોવા જમાનાનો. 7 વાગ્યે જયમાલા 7:45 ઇનસે મિલિયે. 7:50 ગુજરાતીમાં સમાચાર. 8 વાગ્યાનો સમય રહેશે હવા મહેલમાં કાર્યક્રમ પ્રહસન સિલસિલા બહેનો કા. લેખક સુરેન્દ્ર કૌશિક અને નિર્દેશક સુશીલ બેનર્જી. 8:15 ઝરોખા. 8:45 સમાચાર સંધ્યા. 9:10 આપ કે લીએ. 9:30 આજ કે ફનકાર, જે કેન્દ્રિત રહેશે પાર્શ્વ ગાયક મોહમ્મદ અઝીઝ પર. 10 વાગ્યાનો સમય રહેશે છાયા ગીતનો. 10:30 ઢલતી જાહેરાત અને રાત્રિના 11 વાગ્યે રંગ તરંગ. તો આ હતી રૂપરેખા આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની. આ આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓન્લી ઓન 101.1 મેગાહર્ટ્ઝ. આજે સવારે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ પ્રસ્તુત છે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવકમાં 27% વધારો. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે. ચોમાસામાં સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ઇંધણનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા ડીજીપીની સૂચના. અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ. અને રાજ્યમાં 102 તાલુકામાં વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર. સમાચાર વિગતવાર. ગુજરાત સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન રાજ્યની જીએસટી આવકમાં 20% વધુ સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર નોંધાયો. રાજ્યમાં જીએસટી આવક નાણાકીય વર્ષ 2020-21માં 30,628 કરોડથી વધીને વર્ષ 2025-26માં 83,066 કરોડ થઈ છે. તો રાજ્યમાં જીએસટી ભરનારા કરદાતાઓની સંખ્યા 14 લાખને પાર થઈ છે. જૂન 2026 દરમિયાન રાજ્યની જીએસટી હેઠળ 7,800 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 27% વધુ છે. અન્ય વેરાની વાત કરીએ તો રાજ્યની વેટ હેઠળ 3,073 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 980 કરોડ તથા વ્યવસાય વેરા હેઠળ 21 કરોડની આવક થઈ છે. આ તમામ વેરા સહિત રાજ્યકર વિભાગને જૂન 2026 દરમિયાન કુલ 11,873 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા માટે શ્રમદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આહવાન કર્યું છે. તમામ સરકારી વિભાગોને પણ પોતાની કચેરીઓ અને સંલગ્ન સંસ્થાઓમાં નિરંતર સફાઈ ઝુંબેશ ચલાવવા સૂચના આપવામાં આવી છે. સાથોસાથ પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરવાનો કેબિનેટમાં નિર્ણય કરાયો હોવાનું પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
1: સવારથી સાંજ સુધીમાં વેચવા આવ્યા હોય ત્યારે અમદાવાદથી માંડીને બધા જ્યાં જ્યાં પણ કેન્દ્ર છે ત્યાં વેચાઈ જાય છે. એનાથી તંદુરસ્તીનો પણ ફાયદો થયો છે. ત્યારે આ વેચાણ કેન્દ્રો મહાનગરમાં 3-4 હોય, તાલુકા લેવલે હોય,

0: નગરપાલિકા લેવલે હોય કલેક્ટરને સૂચના આપી છે ત્યારે ત્વરિત એ વેચાણ કેન્દ્રોની પ્રગતિ થઈ છે, કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે એની ઝીણવટભરી વિગતો એ પણ મને મુખ્યમંત્રીશ્રીએ મગાવી છે.
1: રાજ્યમાં ટીબી મુક્ત ભારત અભિયાનમાં કેન્દ્ર સરકારના અહેવાલમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે ત્યારે રાજ્યને ટીબી મુક્ત કરવા તમામ જરૂરી કામગીરી કરવામાં આવશે.
0: 2015ની સરખામણીએ વર્ષ 2023માં ગુજરાતમાં ટીબીના નવા દર્દીઓના દરમાં 34% અને ટીબી મૃત્યુ દરમાં 30% ઘટાડો એ એક મહત્વપૂર્ણ સિદ્ધિ એ રાજ્યએ હાંસલ કરી છે. આપણું રાજ્ય ટીબી મુક્ત થાય એના ઇન્ડિકેટર્સ અને એ પ્રમાણેનું કામગીરી કરવાની પણ સૂચના માનની મુખ્યમંત્રીશ્રીએ આપી છે.
1: કેબિનેટના એક વધુ મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું, બીએસસી ઓનર્સ નેચરલ ફાર્મિંગની ડિગ્રીને હવે બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના પ્રથમ દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1.36 લાખ જેટલી બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. બિનઉપયોગી ફર્નિચર, જૂની એમ્બ્યુલન્સ અને વાહનો, આઈટી અને તબીબી ઉપકરણો સહિતની આ વસ્તુઓની નિયમોનુસાર અને સમયબદ્ધ રીતે નિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે 4,000થી વધુ વસ્તુઓનું સમારકામ કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાના હસ્તે ભાવનગરમાં વરિષ્ઠ નાગરિકોને 2.48 કરોડની નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ કરાયું. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત એલિમ્કોના સહયોગથી 2,569 લાભાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યપાલે ભાવનગરમાં પ્રધાનમંત્રી દિવ્યાશા વયોશ્રી કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કર્યું. આ અગાઉ રાજ્યપાલે જિલ્લાની મુલાકાત દરમિયાન સરતાનપર ગામે માં ખોડિયાર વન પરિસરમાં આયોજિત એક પેડ માં કે નામ અભિયાનમાં સહભાગી બની ગ્રામજનો સાથે દેશી પ્રજાતિના વૃક્ષોનું મહાવૃક્ષારોપણ કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. ચોમાસા દરમિયાન સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન સ્તરે ઉપલબ્ધ રાખવા રાજ્ય પોલીસ વડા GS મલિકે સૂચના આપી છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ અને આપત્તિ વ્યવસ્થાપનની સમીક્ષા કરવા રાજ્યના પોલીસ વડા GS મલિકની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઈ, જેમાં આપત્તિના સમય NDRF, SDRF, હોમગાર્ડ, GRD, TRB અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન કરીને સંયુક્ત કામગીરી કરવા પર ભાર મુકાયો. રાજ્યમાં SDRFની કુલ 11 કંપનીઓના 1,036 જવાનોને સંવેદનશીલ અને નિયત સ્થળો પર તૈનાત કરાશે. કસ્ટમ્સના અધિકારીઓએ ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંકોકથી આવેલા એક મુસાફરની અટકાયત કરી અને ધરપકડ કરી. મુસાફરની ટ્રોલી બેગની તપાસ દરમિયાન ખાદ્ય પેકેટોમાં છુપાયેલા 22 પારદર્શક પોલીથીનથી લપેટેલા માદક પદાર્થ મળી આવ્યા. પરીક્ષણ દરમિયાન જપ્ત કરાયેલ પદાર્થની ઓળખ હાઇડ્રોપોનિક ગાંજા તરીકે થઈ. અરવલ્લી જિલ્લા પોલીસને વોન્ટેડ આરોપીઓ સામે હાથ ધરેલી વિશેષ ઝુંબેશમાં નોંધપાત્ર સફળતા મળી છે. જિલ્લા LCB અને પેરોલ ફર્લો સ્કવોડે ઓપરેશન કારાવાસ અંતર્ગત 25 દિવસની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી અને 25 આરોપીઓને ઝડપી પાડ્યા છે, તેમ LCBના પોલીસ ઇન્સ્પેક્ટર MM ઝાલાએ જણાવ્યું.
2: જૂન મહિનામાં 1/6 થી લઈને 25/6 સુધીની ડ્રાઈવનું આયોજન કરેલ હતું. ટોટલ 4 ટીમો અમે બનાવેલી હતી. તો એ 25 દિવસ દરમિયાન અમે અલગ અલગ જિલ્લાના આરોપીઓ જે અરવલ્લી જિલ્લામાં વોન્ટેડ હતા, ટોટલ 25 આરોપીઓ પકડેલ છે. જેમાંથી જાજાભગના પ્રોહિબિશનના આરોપી હતા, ઘરફોડ ચોરીના આરોપી હતા, નોર્મલ ચોરીના આરોપી હતા, બલાત્કારના આરોપી હતા, અપહરણના આરોપી હતા, મારામારીના પણ આરોપી હતા.
1: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ સુરતના બારડોલી અને પલસાણામાં 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. વલસાડના વાપીમાં 7.4, જૂનાગઢના માળિયા હાટીનામાં 5.28 અને રાજકોટના લોધિકામાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા. જામનગરમાં વરસાદને પગલે ટોડા ગામની સ્થાનિક નદીમાં પૂર આવતા કાલાવાડ ધોરાજી હાઇવે બંધ કરાયો. ભાવનગરના મહુવામાં 1 ઇંચ, જ્યારે તળાજા, ગારિયાધાર અને જેસરમાં હળવો વરસાદ વરસ્યો તો મહીસાગરના વીરપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. ભારે વરસાદની આગાહીને પગલે ડાંગ જિલ્લામાં સાવચેતીના પગલાં લેવા જિલ્લા વહીવટીતંત્રએ તમામ સંબંધિત વિભાગોને તકેદારીના પગલાં લેવા સૂચના આપી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પોતાના પડતર અને લોકહિતના પ્રશ્નોની રજૂઆત માટે જિલ્લા મથક સુધી લાંબા ન થવું પડે તે હેતુથી મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં સૌપ્રથમ જિલ્લા પંચાયત આપને દ્વાર કાર્યક્રમ નવતર પહેલ શરૂ કરાઈ છે. આ અંગે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ રોહિત પટેલે વધુ માહિતી આપી.
3: સમગ્ર મહેસાણા જિલ્લા પંચાયત એ તમારા દ્વારેના કાર્યક્રમ દ્વારા અમે સમગ્ર જિલ્લામાં તાલુકા કક્ષાએ જઈને લોકોના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય એના માટે પ્રજા અને તંત્રની સાથે સંકલન જળવાય એ આશય સાથે અમે આ કાર્યક્રમ શરૂ કર્યો છે.
1: અમદાવાદના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ સુરતના પોલીસ કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા. અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક રાજ્યના પોલીસ વડા બનતા તેમની ખાલી પડેલી જગ્યા પર અનુપમસિંહની નિમણૂક કરાઈ છે. ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ. બેઠકમાં સરકારી તથા ખાનગી જમીનો પર થયેલા ગેરકાયદે દબાણોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. જિલ્લામાં 18 જેટલા દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરાયા છે. બાકીના દબાણો સામે FIR નોંધવાની કડક કાર્યવાહી કરવાનો નિર્ણય બેઠકમાં લેવાયો હતો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવકમાં 27% વધારો. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે. ચોમાસામાં સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ઇંધણનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા DGPની સૂચના. અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ. અને રાજ્યમાં 102 તાલુકામાં વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: આજે સવારે 7:10 અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિ મુદ્રણ આપ સાંભળી રહ્યા હતા. અને હવે સાંભળીએ કાર્યક્રમ ભારત કી ગુંજ.
5: અરે મોહન ભાઈ, કાફી બિઝી લગ રહે હો.
6: મેં સોચ રહા હું કે બિઝનેસ શરૂ કરું. એક એજન્ટ ને કહા કે મુદ્રા લોન જલ્દી સેન્કશન કરવા દેગા, બસ પ્રોસેસિંગ ફીસ ઓર લીગલ ફીસ દેની હોગી. પેમેન્ટ લિંક ભી ભેજા હૈ.
5: અરે મોહન ભાઈ, પ્રધાનમંત્રી મુદ્રા યોજના મેં કોઈ એજન્ટ નહીં હોતા હૈ. ધોકેબાજ નકલી વેબસાઇટ, સેન્કશન લેટર્સ ઓર દસ્તખત સે લોગો કો ફસાતે હૈ.
6: સચ?
5: સીધા બેંક યા વિત્ત સંસ્થા મેં જાઓ યા સરકારી વેબસાઇટ સે લોન અપ્લાય કરો. સતર્ક રહે ઓર ઓનલાઇન ઠગો સે બચે.
6: સમજ ગયા.

0: ઓલા ચીમનની વાત સાંભળી ને?
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હેલો
3: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
2: ફરીથી
3: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
2: 10 લાખ આપી દો, બચી જશો.
4: સર, આટલા ક્યાંથી?
2: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
4: સર, 2 લાખ?
5: શું થયું પપ્પા?
4: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
3: અરે,
4: કાપી નાખ્યો.
5: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
4: ફ્રોડ?
5: પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
6: તો પૈસા ગુમાવશો.
7: આરબીઆઈ કહે છે,
8: જાણકાર બનો, સતર્ક રહો.

0: Fantastic fun for family.
1: 101.1 MHz Surat FM.
2: આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓલિયોન 101.1 મેગાહર્ટ્ઝ. આપ સૌનો જાણીતો અને માનીતો ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ, કે જ્યાં તમને તમારી મનની વાતો સાથે તમારી પસંદગીના સોંગ્સ એન્જોય કરવાનો મોકો મળે છે. તો ચાલો હવે વધુ રાહ ન જોતા શરૂ કરીએ ફોન ઇન પ્રોગ્રામ હેલો સુરત FM સ્પીકિંગ વિથ કલ્પેશ કંસારા.

0: રત્નાકર સ્પીકિંગ. જી હા દોસ્તો, આપનો જાણીતો અને માનીતો મનપસંદ ફોન ઇન પ્રોગ્રામ
1: હેલો સુરત એફએમ સ્પીકિંગ 101.1 સુરત એફએમ.
0: હેલો સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો છો?
2: હેલો, કેમ છો?
3: હેલો સુરત એફએમ સ્પીકિંગ
1: 101.1 સુરત એફએમ.
4: હેલો
5: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
4: મેં નીલાબેન બોલું છું.
5: ક્યાંથી?
4: અંબિકાનગર થી.
5: બોલો નીલાબેન, કેમ છો?
4: મજામાં. મારે ગીત સાંભળવું છે. 20 સાલ બાદનું પેલું મીનાક્ષીરાવ ગીત છે ને.
5: કયું?
4: જાગો જાગો જાગો દેવી માતા જાગો.
5: તે ક્યાંથી શોધી લાવ્યા તમે આ માતાજી નું ગીત?
4: એ તો ગીત તો છે ને પિક્ચર માં.
5: કેમ એકદમ યાદ આવી ગયું આ ગીત?
4: ગીત મસ્ત છે એટલે મને ગાયક સાંભળવાનું મન થયું.
5: ક્યારેક સાંભળ્યું છે હમણાં નજીકના સમયમાં કે પછી?
4: અમે કાલે જ સાંભળ્યું એટલે.
5: હા, એટલે તે ફિલ્મ જોઈ લી હશે તમે?
4: ફિલ્મ તો બહુ આગળ જોઈ લી, હવે કઈ જોઈ નથી.
5: કોની સાથે ગયેલા જોવા? બોલો બીજી નવા જૂની કઈ નીલાબેન?
4: નવા જૂની માં અમે શું, રોજ સવાર પર કામ કરવાનું, રસોઈ બનાવવાની, જોબ કરવા જવાનું.
5: શેની જોબ છે તમારી?
4: મારે છે નીચે મારા ચેટની તારા રોલ પેસ્ટ નું કામ ચાલે છે. તેમાં મેં ટાંકા લખવા બાંધવા જાઉં, પગાર આપી દે એમ.
5: બહુ ફાઈન. તો આના જેવું સુખ ક્યાં બીજું?
4: એ તો ખરી વાત.
5: ઘરમાં ને ઘરમાં જ જોબ બી મળી જાય,
4: ઘર પણ સચવાઈ જાય.
5: હા, તમારી બેનપણીઓ ની ઈર્ષ્યા થતી હશે તમારી. ક્યાં ને કેટલું સારું, ઘરમાં ને ઘરમાં જ એમ.
4: ઘરમાં ને ઘરમાં
5: કેતા હશે ને તમને બધા? કોઈ ચિંતા જ નહીં, આ ચોમાસું આવે કે ઉનાળો હોય કઈ નહીં.
4: છત્રી લઈને ઘરની ઉપર,
5: છત્રી નો ખર્ચો બચી ગયો.
4: ના, છત્રી તો લઈ જ પડે છે, બહાર એમ જવું હોય તો.
5: હા, શાકભાજી લેવા તો જવું જ પડે ને કેમ બજાર?
4: ના, શાકભાજી માં ઘરવાળા બધું લઈને આવે.
5: લેવો, ચાલો તે બી બચી ગયું તમારે.
4: બચી ગયું. એમનું નામ અજયભાઈ છે.
5: જી.
4: મારા બે છોકરા છે, પોતાનું નામ વિનય, નાના નામ મિતેશ.
5: જી.
4: દોરિયા શીખે બરા ને.
5: કઈ બાકી જ નહીં રહ્યું તમારે તો?
4: ના, પોતાના છોકરા ને મેચ નો શોખ છે એટલે મેચ માં એ દીવાનો, નાના ગરબા નો શોખ છે.
5: બરાબર છે.
4: જેને જેમ કરે તે કરવા દઈએ, એને રોકીએ નહીં અમે.
5: બરાબર છે. ચાલો નીલાબેન, સરસ મજા આવી ગઈ તમારી સાથે વાત કરીને.
4: હવે
5: તમારી પસંદગીનો ગીત સંભળાવી દઈએ તમને. સ્ટે ટ્યુન્ડ ટુ સુરત એફએમ.
4: થેન્ક યુ.

0: मत बेटी।
1: हेलो,
2: सूरत एफएम स्पीकिंग, कौन बोलो?
1: बेगमपुरा मपरा शेरी थी अर्पिता बोलो।
2: शू करो छो अर्पिता?
1: बनवा जाओ।
2: क्या धोरण मा?
1: नवमा मा।
2: चोपड़ा नवा ले लीधा?
1: हाँ ले लीधा।
2: ને
1: સ્કૂલમાંથી જ આપ્યા અમને?
2: એવું છે?
1: હા,
2: પેલો ડ્રોઈંગ નો ચોપડો બાકી હતો તે?
1: હા, એ તો લઈ લીધો.
2: અને પછી આ વખતે નવું બેગ, નવો કંપાસ એવું કઈ?
1: નવું બેગ તો લીધેલો જ હતો હાથમાં.
2: આ વર્ષે શું નવું લેવાના છો?
1: બધું નવું જ આવી ગયું, કંપાસ બધું નવું.
2: યુનિફોર્મ?
1: યુનિફોર્મ બી આવી ગયા. કંપાસ પણ લઈ લીધો લોક વાળો.
2: હે,
1: 500 રૂપિયાનો.
2: ઓ માં, 500 રૂપિયાનો કંપાસ?
1: હા,
2: તો શું છે એવું 500 રૂપિયા વાળા કંપાસ માં?
1: લોક વાળો કંપાસ આવે, પાસપોર્ટ નાખવાનો અંદર.
2: ઓહો,
1: એની અંદર બીજો કંપાસ આવે ને એની અંદર આઈનો પણ આવે.
2: અરે વાહ, તો પછી આઈનામાં જોવા માટે વારંવાર લોક ખરવો પડશે તમારે?
1: ના ના, દાખલા પણ છે ને એમાં.
2: કેલ્ક્યુલેટર પણ છે અંદર જ એમ?
1: ના, કેલ્ક્યુલેટર નહીં.
2: તો
1: પેલી માર્કર પેન આવે ને એને લખાય નહીં.
2: અચ્છા,
1: મારે ગીત સાંભળવું.
2: કયું ગીત સંભળાવ્યું? દેખો,
1: પેલું મારી મમ્મી નું પસંદ નું, મેરે હાથ નું તેરા હાથ, ફના પિક્ચર નું.
2: તે અર્પિતા,
1: તમારે વાર્તા નો બહુ આનંદ લઈ લો.
2: મજા આવી ને? તે નવા ફ્રેન્ડ કોઈ બન્યા કે નહીં આ વખતે?
1: ના, બધા જૂના જ છે. હા, મારા મમ્મી નું નામ ચંદ્રિકાબેન, મારા ભાઈ નું નામ છે હર્ષિતભાઈ.
2: ઓકે.
1: અને મારા પપ્પા નું નામ છે કમલેશભાઈ. મારી દાદી નું નામ છે ને જસ્વીબેન.
2: ટીચર નું નામ શું છે?
1: ટીચર નહીં સર, જોશી સર.
2: સ્ટ્રીક્ટ છે કે પછી ચાલે?
1: ના, હારા હારા, બહુ હારા.
2: બહુ હારા છે.
1: અને મારા દાદા નું નામ ચંપકભાઈ.
2: જી, ચાલો તો તમને બધાને જ હવે તમારી પસંદગી નું ગીત સંભળાવી દઈએ. સાંભળતા રહો સુરત એફએમ.
1: હા, થેન્ક યુ,
2: બાય.

0: હેલો, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
1: મેં ગીતાબેન બોલું, રામેશ્વર નગર માંથી.
0: બોલો ગીતાબેન.
1: મારે કિસ્સા સાંભળવું છે. પ્રેમ રોગ નો.
0: કયું?
1: કોઈ પણ મૂકી દેજો.
0: ગીતાબેન.
1: હા બોલો.
0: પરિવારમાં કોણ કોણ છે?
1: ચાર જણ છે, હસબન્ડ વાઈફ ને બે છોકરા છે.
0: શું કરે છોકરાઓ?
1: છોકરા કોલેજ ભણે છે.
0: તમે જોઈ ગયા કોલેજ અલોક ની?
1: કોલેજ જોઈ છે.
0: કઈ જગ્યાએ છે?
1: ગોદર રોડ પર.
0: તે એડમિશન વખતે ગયેલા તમે?
1: ના, એના પપ્પા ગયેલા. કામ હતું, એના પપ્પા જાય.
0: ફી ભરવાની હોય એમ તેમ?
1: ઓનલાઈન થી જ ભરી દઈએ અમે.
0: તમને ફાવે કે બધું ઓનલાઈન વાળું?
1: ફાવે ને.
0: શાકભાજી પણ ઓનલાઈન?
1: ના, શાકભાજી તો લેવા જઈએ.
0: હા, પણ પેમેન્ટ તો ઓનલાઈન કરો ને.
1: ના, એ બરું, મેં નહીં કરું.
0: રોકડામાં હિસાબ બહુ રાખવો પડે બધો.
1: હા,
0: તો તમે બી ઓનલાઈન શીખી લો. આંકડા ખોટા દબાઈ જાય તો મુશ્કેલી કેમ?
1: હા.
0: પછી એમાંથી બચત કરો છો કે નહીં?
1: હા, બચત કરીએ ને.
0: તે ક્યાં રાખો બચત પછી બધી?
1: કબાટમાં મૂકી દઈએ અમે. બચત
0: સંતાડીને?
1: હા, વાપરવાના તો આપે, સંતાડી દઈએ.
0: તે ચોખાના ડબ્બામાં? કબાટમાં જ રાખો તો મળી જાય પછી શોધે એટલે. ચાલો, તો ગીતાબેન હવે તમારી ફરમાઈશનું પ્રેમરોગ ફિલ્મનું આ ગીત સંભળાવી દઈએ. સાંભળતા રહો સુરત FM.

0: હેલો સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
1: નેન્સી રાના.
0: બોલો, શું કરો છો તમે?
1: અમે હમણાં ફરીને આવ્યા છે, આજે સવારે જ આવી.
0: ક્યાંથી?
1: આબુ ગયેલા હતા. આબુ
0: કેવું છે વાતાવરણ ત્યાં?
1: મસ્ત છે, સારું છે. અમે લોકો સેન્ટર પરથી ગયા હતી, એવું લાગે આપણે સ્વર્ગમાં ગયા હોય ને એવું લાગે.
0: શું વાત કરો, તો પાછા શું કામ આવી ગયા સ્વર્ગ માંથી?
1: હવે આવું પડે ને, જોબ બોબ પાછું કરવાનું કે નહીં બધું.
0: હા, એ વાત ખરી. વરસાદ ખરો કે ત્યાં?
1: નહીં, ખાલી કાલે પડેલો થોડો એ જ, પછી તો નહીં પડેલો.
0: વરસાદ માટે છત્રી બત્રી લઈને ગયેલા કે તમે બધું?
1: હા,
0: ત્યાં
1: આપણે જોઈએ તો બસ ખાલી આપણે 5-10 મિનિટ પણ મૌન રહી શકીએ એવું હોય, બહુ શાંતિ લાગે. પછી આપણે સેન્ટર પરથી બહાર નીકળે એટલે આપણે એવું લાગે કે હા, કઈક આપણે કઈક નવું જૂનું જોવા મળ્યું.
0: કેટલા દિવસ નો કાર્યક્રમ હતો તમારો?
1: 4. અંદર જયા એટલે આપણે એવું લાગે મનને બહુ શાંતિ થઈ ગઈ.
0: કોઈ સંગાથ હતો કે એકલા જ?
1: ના, મારી સાથે છે ને જે અમારા દીદી સેન્ટર પરથી છે, તે ફાલ્ગુની દીદી છે, એ મને લઈ ગયેલા હતા.
0: ચાલો, તો હવે ગીત કયું સંભળાવીએ તમને?
1: જિંદગી કી યહી ગીત હૈ, એ વાળું સોંગ મૂકી દો, મિસ્ટર ઇન્ડિયા નું.
0: ઠીક છે, તો તમારી ફરમાઇશ નું આ ગીત આવી રહ્યું છે, સાંભળતા રહો સુરત એફએમ.
1: થેન્ક યુ.

0: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
1: सुबह जराओ, शाम जराओ।
2: दर्शन थू
3: आप सूरत माँ हो के सूरत थी दूर,
0: सूरत FM 101.1 ना तमारा फेवरेट प्रोग्राम्स
3: कदी नहीं रहे तमारा थी दूर।
0: न्यूज ऑन एयर मोबाइल ऐप द्वारा
3: हमेशा तमारी साथे।
0: फैंटास्टिक फन फॉर फैमिली
4: 101.1 मेगाहर्ट्ज़ सूरत FM।
5: हेलो,
6: गुड मॉर्निंग सर।
5: गुड मॉर्निंग, सूरत FM स्पीकिंग, कौन बोलो?
6: सर यतीन बोलो सर।
5: क्या थी?
6: सूरत थी सर।
5: शो करो छो यतीन?
6: ड्राइव करिए छे।
5: जॉब छे?
6: हाँ सर।
5: कितना समय थी करो छो आ जॉब?
6: कम से कम 96 नो लाइसेंस है, 20 वर्ष थी तो कंटिन्यू जॉब चालू छे। मा लास्ट 6 ईयर थी कोरोना पछी चालू।
5: ते कितना सिग्नल तोड़ा अत्यार सुधी मा?
6: नहीं सर, હવે એવા એરિયામાં એવા કે અમુક એમ્બ્યુલન્સ બહાર આવતી હોય તો આપણે એવા તોડવું પડે, કારણ કે પહેલા એમને પ્રાધાન્ય આપવું પડે।
5: બરાબર,
6: એમ તો નથી તોડતા।
5: યતીનભાઈ,
6: હા સર,
5: ક્યાં ક્યાં જવાનું થાય તમારે? સુરત ની બહાર ખરું કે?
6: નહીં, મારે સુરત ની બહાર તો હમણાં મેં 10 વર્ષથી તો જવાનું બંધ જ કરી દીધું સર, કારણ કે હું જોબ જ હવે હમણાં 5-6 વર્ષથી તો એક જ જગ્યા પર છું। પોતાનું પર્સનલ કરવાનો વિચાર કર્યું છે આ આવતા મંથ થી।
5: નવી ગાડી ઉતારવાના એમને?
6: હા સર, વિચારીએ છીએ, હવે માતાજી ની ભગવાન ની ને રામચંદ્ર ભગવાન ની કૃપા થાય આપણે ઉતારવાની ઈચ્છા છે।
5: શુભેચ્છાઓ અમારા તરફથી।
6: થેન્ક યુ સર।
5: ગાડીમાં FM ચાલુ જ રહે આપણું?
6: કન્ટિન્યુ સર, કન્ટિન્યુ। હું ઘરે પણ હોઉં કે ગાડી હમણાં સાઈટમાં જ કરી છે, તમારો કોલ મારે થયેલો હોય પૂરા થી લેવાનો હોય,
5: જેને લેવા જવાનું છે તે રાહ જોતા હશે તમારી?
6: નહીં, એક મિનિટ લેટ બી નહીં, એક મિનિટ લેટ થાય ચાલે, પણ એ લોકોને એક મિનિટ લેટ નહીં થવા દેવાનું, ભલે રહી જાય।
5: બોલો યતીનભાઈ, ગીત કયું સંભળાવીએ તમને?
6: ગીત મારા મિત્ર સમીરભાઈ છે, એક યોગેશભાઈ મેવાવાળા છે, દિનેશભાઈ છે, જયેશભાઈ છે, અને એક મહેશભાઈ છે, તો મારા ઘણા મિત્ર છે, પણ હવે રિફેમ પર આપણે કેટલાક નામ છે, બને ચાહે દુશ્મન જમાના હમારા, સલામત રહે એ દોસ્તાના હમારા।
5: આપની દોસ્તી માટેનું જે ગીત તમે પસંદ કર્યું છે એ તમને સંભળાવી દઈએ।
6: થેન્ક યુ વેરી મચ સર,
5: સ્ટે ટ્યુન્ડ ટુ સુરત FM।
6: થેન્ક યુ।

0: હેલો
1: સુરત એફએમ.
0: હા જી, સુરત એફએમ સ્પીકિંગ, કોણ બોલો?
1: મારું નામ છે ધર્મેશ.
0: ક્યાંથી બોલો છો?
1: બોલપાર જોઠણ ગામ.
0: શું છે ત્યાં જોવા જેવું?
1: બસ સારું વાતાવરણ છે, ઠંડુ વાતાવરણ છે.
0: ત્યાં કેટલીક વસ્તી ત્યાં?
1: વસ્તી તો સારી છે ગામમાં, 5-6 એરિયા છે, મોટા મોટા ઘર છે.
0: બરાબર.
1: મારે ગીત સાંભળવું છે.
0: કયું?
1: મારે પેલું તુમસે મિલકર રાજાને, પેલું મીઠું ગાયન છે ને,
0: હા
1: એ મારે ગાયન સાંભળવું છે. મારી વાઈફ ને બહુ ગમે છે ગાયન.
0: હું વાત કર, રેડિયો સાંભળે છે નિયમિત? એમ ને
1: સાંભળે છે ને. હું પોતે એનો બિઝનેસ કરું, કેમ કે હું સ્પીકર એમ્પ્લી બનાવું, મ્યુઝિક સિસ્ટમ બનાવું જાતે.
0: હે,
1: આટા રિપેર માં આવે, હું પોતે જાતે બનાવું નવ સિસ્ટમ.
0: હા, તો ઘરમાં કેટલા મૂકા છે? એમ
1: ઘરમાં તો એક જ ઘરમાં મૂકાય ને, એટલું મોટું થોડું મૂકાય ઘરમાં. એટલે
0: તે તમારે ફિટ કરવા જવું પડે કે પછી?
1: ના ના ના, મારી પાસે આવે જ બનાવવા પડે.
0: બસ ખાલી બનાવીને આપી દેવાનું તમારે?
1: હા, નવું બનાવીને આપવાનું. ફિટિંગ બી કરવાનું, અમુક કઈ કે ફિટિંગ કરવાનું, ફિટિંગ કરી આપું.
0: ફાવે કે ફિટિંગ વાળું?
1: હા, ફિટિંગ બીટિંગ બધું કરું ને.
0: અને પેલું ગાડી વાળું?
1: ગાડી વાળું બધું જ ટોટલી કામ કરું.
0: બધું જ, એટલે ગાડી હોય, ઘર હોય, બધું જ?
1: બધું બીજે ટોટલી બધું જ કામ કરું.
0: તો રોજના કેટલાક ફિટ કરી આવો?
1: એમ આવે 3-4 ફિટિંગ આવે,
0: જેવું
1: કે ઓર્ડર આપે કે ભાઈ મારું બનાવવાનું છે, હા બનાવો, એડવાન્સ આપી જાય.
0: બરાબર.
1: કામ કરવાનું બધાનું.

0: તે પછી ટેસ્ટિંગ
1: ટેસ્ટિંગ ટેસ્ટિંગ બધું ઘરે જ.
0: અને કોઈ મદદ માં ખરું કે એકલા જ તમે?
1: ના ના ના, હું એકલો જ એકલો જ એકલો પાક પાક હું જાતે જ બધું ભરું.
0: તે ધર્મેશભાઈ શીખેલા ક્યાંથી આ બધું કામકાજ?
1: આ મારા શેઠ છે, નિકુભાઈ કહીને છે મારા શેઠ, હે પટેલ નગર માં રહે છે, એના હાથ નીચે એમના સાથે શીખેલો મેં.
0: ચાલો ધર્મેશભાઈ,
1: હા
0: આપની ફરમાઈશ આવી રહી છે, વોલ્યુમ ફૂલ કરી દો. સ્ટે ટ્યુન્ડ ટુ સુરત એફએમ.
1: થેન્ક યુ.

0: हेलो,
1: सूरत एफएम स्पीकिंग,
0: कौन बोला?
1: कल्पेश कंसारा।
0: कंसारा भाई,
1: हाँ जी बोलो।
0: गीत मुकावु छे,
1: तमारू नाम जणावो।
0: ए भाई, मम्मी के छे?
1: ए, तमारू नाम तो તમારે જ કહેવાનું ને।
0: મારું નામ રાધા છે।
1: ક્યાંથી બોલો છો તે કહો।
0: અમે સૈયદપુરામાંથી બોલીએ છીએ।
1: અને શું કરો છો તે જણાવો।
0: મેં ભણું છું હજુ।
1: કયા ધોરણમાં?
0: મેં નવમા ધોરણમાં છું।
1: બોલો જણાવો હવે આગળ।

0: શું?
1: હવે આગળ મમ્મી કહેશે.
0: તમારી વાત પૂરી?
2: હેલો,
0: હા જી, કોણ બોલો?
2: હા, મેં કેટલાય બોલું છું.
0: જી બોલો.
2: કઈને આ પેલું ગીત મૂકવું છે, બે વફા વાળું, પેલું કેસે પિયા સે મે, પણ એ ગીત મૂકજો.
0: બોલો, કેવી રહી વટ સાવિત્રી તમારી?
2: વટ સાવિત્રી પુણે માં.
0: કેટલા વાગે ગયેલા પૂજા કરવા?
2: અમે જોબ માં જઈએ ને એટલે સવારે 7 વાગે નીકળી જઈએ પૂજા કરવા.
0: કેટલું દૂર મંદિર?
2: ઘર લગી ની થોડુંક દૂર છે, ચાલતું જયારે આવી જાય. અમારું સેહ પણ સેહ પર માર્કેટ આવે ત્યાં ગરી.
0: કેટલા ફેરા મારેલા?
2: જેટલો દોરો એટલો ફેરા મારી, દોરો પડી ગયેલા.
0: ચાલો તો હવે તમારી ફરમાઈશનું ગીત સંભળાવી દઈએ તમને. સ્ટે ટ્યુન્ડ ટુ સુરત એફએમ.

0: વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: Fantastic fun for family.
2: 101.1 MHz Surat FM.
3: Good morning and happy monsoon to all my dear friends. આકાશવાણી છે વિવિધ ભારતીનો સુરત કેન્દ્ર, ઓલિયન 101.1 MHz. Fantastic fun for family. આજના સુરતી સિઝલરની શરૂઆત કરીએ એક સરસ મજાની વાત સાથે. ફ્રેન્ડ્સ, જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એ વરસાદ આખરે આપણા દ્વારે આવી પહોંચ્યો છે. વરસાદના આગમન સાથે ધરતી હરિયાળી બની ગઈ છે અને વાતાવરણમાં પણ એક નવી તાજગી પ્રસરી ગઈ છે. આ વખતે કદાચ આપણને સૌને એક વાતનો અહેસાસ જરૂર થયો હશે કે કુદરતનું સંતુલન જાળવવું કેટલી મોટી જવાબદારી છે. જો આપણે એ વધુ પ્રદૂષણ કરીશું અને વૃક્ષોનું જતન નહીં કરીશું તો બદલાતા હવામાનની અસર આપણને ગરમી અને અન્ય મુશ્કેલીઓના રૂપમાં અનુભવવી પડી શકે છે. તો ચાલો આપણે બને એટલું પ્રદૂષણ ઓછું કરીએ અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ. તો આ સરસ મજાની વાત સાથે વેલકમ કરીએ મેઘરાજાને અને સાંભળીએ આ રોમેન્ટિક સોંગ ફ્રોમ ધ મૂવી 1942 અ લવ સ્ટોરી. કુમાર સાનુ અને કવિતા કૃષ્ણમૂર્તિનો મેલોડિયસ અવાજ, મ્યુઝિક આર ડી બર્મન સાહેબનું એન્ડ લિરિક્સ જાવેદ અખ્તરના.

ફ્રેન્ડ્સ, આગળ આપણે વાત કરી પર્યાવરણને બચાવવાની. આ પર્યાવરણને બચાવવામાં આપણે શું શું યોગદાન આપી શકીએ? તો આપણે એવું કરી શકીએ કે પ્લાસ્ટિકનો બને એટલો ઉપયોગ ઓછો કરીએ, પ્રદૂષણ ઓછું થાય એમાં પોતાનો ફાળો આપીએ. જેમ કે નજીકના અંતરમાં વાહન વ્યવહારનો ઉપયોગ ન કરતા ચાલતા જવાનું કે પછી સાયકલ પર જવાનું પસંદ કરીએ. બને એટલો લોકલ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીએ. આપણા વ્હીકલનું સમયસર પીયુસી ચેકઅપ કરાવીએ અને વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ. અને હમણાં વૃક્ષારોપણ કરવામાં આપણને એક ફાયદો છે, અને એ છે કે દરરોજ આપણે આ પાણી આપવાની જરૂર પડશે નહીં. એ પાણી આપવાનું આપણું કામ મેઘરાજા કરી લેશે. જો સમાજનો દરેક નાગરિક આટલું નાનું યોગદાન પણ આપે તો ગ્લોબલ વોર્મિંગને પ્રદૂષણ જેવી મોટી સમસ્યાઓનો સામનો સરળતાથી થઈ શકે છે.

0: હમણાં જ આપે ફિલ્મ KGFનું સોંગ વિજય પ્રકાશ, મોહન કૃષ્ણા, સંતોષ વેંકી, રંજીત ઉન્ની, બલરાજ જગદીશકુમાર, દીપેશ એકે, HS શ્રીનિવાસા મૂર્તિ, વિજય, અભિષેકના અવાજોમાં સાંભળ્યો. મ્યુઝિક કમ્પોઝડ બાય રવિ બસરૂર એન્ડ લિરિક્સ વી નાગેન્દ્ર પ્રસાદ.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
4: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
5: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
6: Fantastic fun for family.
7: 101.1 MHz Surat FM.
0: આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનિયન 101.1 MHz એન્ડ યુ આર એન્જોયિંગ પ્રોગ્રામ સુરતી સિઝનર. દોસ્તો, રમતગમત એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હિસ્સો છે. ક્યાં તો આપણે જાતે ગ્રાઉન્ડ પર પરસેવો પાડતા હોઈએ, અથવા તો ટીવી સ્ક્રીન સામે બેસીને આપણી ફેવરિટ ટીમને ચીયર કરતા હોઈએ. મિત્રો, રમતગમત માત્ર જીત હારનું નામ નથી, એ શીખવે છે શિસ્ત, ધીરજ, ટીમવર્ક અને સતત આગળ વધવાની પ્રેરણા. મેદાનમાં ખેલાડીઓ પોતાની પ્રતિભા બતાવે છે, પરંતુ તેમની દરેક સિદ્ધિ, દરેક રેકોર્ડ અને દરેક યાદગાર ક્ષણને લોકો સુધી પહોંચાડે છે એક ખાસ માધ્યમ, અને એ છે રમતગમતનું પત્રકારત્વ. ચાલો આ જ વાતને આગળ વધારીશું, પણ એ પહેલાં આ સોંગ ફ્રોમ ધ મૂવી ઝીરો, અભય જોધપુરકરનો અવાજ, બેકિંગ વોકલ્સ બિયંકા એન્ડ ગોમ્સ શાઝનીનો, મ્યુઝિક અજય અતુલનું એન્ડ લિરિક્સ ઇરશાદ કામિલના.

ગીત સાંભળતા પહેલાં આપણે વાત કરી રમત ગમતની દરેક ક્ષણ વિશે જાણકારી આપતા માધ્યમ વિશે, એટલે કે સ્પોર્ટ્સ જર્નલિસ્ટ વિશે. યસ ફ્રેન્ડ્સ, જે સ્પોર્ટ્સના જર્નલિસ્ટ હોય છે એ રમત ગમતના સમાચાર આપણા સુધી પહોંચાડીને આપણને ખેલાડીઓની મહેનત અને સાચી તથા નિષ્પક્ષ માહિતી આપવાનું મહત્ત્વનું કામ કરે છે. તેમના અમૂલ્ય યોગદાનને સન્માન આપવા માટે દર વર્ષે 2 જુલાઈએ વિશ્વ રમત ગમત પત્રકાર દિવસ ઉજવવામાં આવે છે. વર્ષ 1994માં ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ પ્રેસ એસોસિએશનની સ્થાપનાની યાદમાં આ દિવસની શરૂઆત થઈ હતી. આ વર્ષે પણ આ દિવસ ચેમ્પિયન ફેર પ્લે રિપોર્ટિંગ વિથ ઇન્ટેગ્રિટી એન્ડ ઇમ્પેક્ટની ખાસ થીમ સાથે ઉજવાઈ રહ્યો છે, જે રમતગમતમાં ઈમાનદારી અને પારદર્શિતા જાળવવામાં પત્રકારોની ભૂમિકાને દર્શાવે છે. જો આપણા દેશની વાત કરીએ તો ભારતમાં ક્રિકેટથી લઈને ઓલિમ્પિક્સ સુધીની રમતોને ઘર ઘર સુધી લોકપ્રિય બનાવવામાં ભારતીય સ્પોર્ટ્સ જર્નલિસ્ટનો સિંહ ફાળો છે, જેમણે રાષ્ટ્રીય સ્તરે સ્પોર્ટ્સ જર્નલિસ્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓ મજબૂત પ્લેટફોર્મ પર પૂરું પાડે છે. આજે બદલાતા ડિજિટલ યુગમાં અખબારોથી શરૂ થયેલી આ સફર હવે સોશિયલ મીડિયા, પોડકાસ્ટ અને લાઈવ બ્લોગિંગ સુધી પહોંચી ગઈ છે, જેના કારણે આ પત્રકારો 24 કલાક એક્ટિવ રહીને આપણને મેદાનની પળેપળની અપડેટ આપે છે. મેદાનની દરેક રોમાંચક ક્ષણને શબ્દો અને તસવીરો દ્વારા જીવંત બનાવતા તમામ રમતગમત પત્રકારોને આજે આપણે આપણી તરફથી હાર્દિક શુભકામનાઓ. અને ચાલો આ સુંદર વાત સાથે સાંભળીએ એક જોરદાર ગીત ફિલ્મ જંગમાંથી અનુ મલિક અને અલકા યાજ્ઞિકનો અવાજ, મ્યુઝિક કમ્પોઝડ બાય અનુ મલિક એન્ડ લિરિક્સ સમીરના.

0: पुलिस?
1: मिस सीमा
0: जी,
1: हमनाज पुलिस स्टेशन है आओ। उभारो, नहीं तो घरे आवी जाइशु। हां
0: केम पण हूं
1: एकला બીજા રૂમ માં જાઓ। તમારો દીકરો અમારી કસ્ટડી માં છે અને તમે ડિજિટલ અરેસ્ટ માં છો।
0: ડિજિટલ અરેસ્ટ?
1: 1,00,000 આપો, બચી જશો।
0: આટલા પૈસા?
1: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલ માં જશે। હો
0: જેલ માં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે।
1: અરે
0: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો। પોલીસ, બેંક, આરબીઆઈ વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો, તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો।
2: હેલો મમ્મા,
0: હાય,
3: આરબીઆઈ કહે છે
0: જાણકાર બનો, સતર્ક રહો।
4: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ, મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર, હમારે વેબસાઇટ akashvani.gov.in પર। નયા ભારત, નયા આકાશવાણી।
5: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે। નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે। ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે। વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય। શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર।
6: अरे मोहन भाई, काफी बिजी लग रहे हो।
7: मैं सोच रहा हूँ कि बिजनेस शुरू करूँ। एक एजेंट ने कहा कि मुद्रा लोन जल्दी सैंक्शन करवा देगा, बस प्रोसेसिंग फीस और लीगल फीस देनी होगी। पेमेंट लिंक भी भेजा है।
6: अरे मोहन भाई, प्रधानमंत्री मुद्रा योजना में कोई एजेंट नहीं होता है। धोखेबाज नकली वेबसाइट, सैंक्शन लेटर्स और दस्तखत से लोगों को फंसाते हैं।
7: सच?
6: सीधा बैंक या वित्त संस्था में जाओ या सरकारी वेबसाइट से लोन अप्लाई करो। सतर्क रहें और ऑनलाइन ठगों से बचें।
7: समझ गया।
8: Fantastic fun for family.

હમણાં જ આપે ફિલ્મ કલંકનું સોંગ શ્રેયા ઘોષાલના અવાજમાં સાંભળ્યું. મ્યુઝિક પ્રીતમનું, એન્ડ લિરિક્સ હતા અમિતાભ ભટ્ટાચાર્યના. ફ્રેન્ડ્સ, રાતે આકાશમાં જોવાની મજા જ કંઈક અલગ હોય છે. ચમકતા તારાઓ, ચાંદ અને ક્યારેક ક્યારેક કોઈ એવી અજાણી રોશની જેને જોઈને મનમાં સવાલ થાય કે આખરે છે શું. નાનપણમાં આપણે બધા હંમેશા વિચારતા હતા કે પૃથ્વી સિવાય પણ ક્યાંક જીવન હશે ખરું. આવા જ સવાલોને વર્ષોથી માણસને બ્રહ્માંડના રહસ્યો જાણવા માટે ઉત્સુક કર્યા છે. અને જ્યારે આપણે UFO શબ્દ સાંભળીએ ત્યારે સૌથી પહેલાં મનમાં એલિયનની છબી ઉપસી આવે છે. પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ UFO એટલે અનઆઇડેન્ટિફાઈડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ, એક એવી કોઈ ઉડતી વસ્તુ જે આકાશમાં અસામાન્ય દેખાય છે, જેની ઓળખ તરત કરી શકાતી નથી. આજે વિજ્ઞાનની ભાષામાં તેને UAP એટલે કે અનઆઇડેન્ટિફાઈડ એનોમલસ ફિનોમિના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસ આપણને વિચારવા પર મજબૂર કરી દે છે કે શું આ અનંત બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય પણ ક્યાંક જીવન ધબકી રહ્યું હશે. વેલ, હવે આ વાતને આગળ વધારીએ, પણ પહેલાં સાંભળીએ આ સોંગ.

0: હમણાં જ આપે ફિલ્મ હમ તુમ પે મરતે હે નું સોંગ ટાઇટલ સોંગ સાંભળ્યું. લતા મંગેશકર અને ઉદિત નારાયણનો અવાજ હતો. મ્યુઝિક હતું ઉત્તમસિંહનું એન્ડ લિરિક્સ હતા આનંદ પક્ષીના.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: हर मंगलवार और शुक्रवार दोपहर 3 बजे जरूर सुनिए कार्यक्रम सखी सहेली, जिसके प्रथम भाग के प्रायोजक है
3: सुबह जराओ, शाम जराओ।
4: देव दर्शन थू
5: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
6: હેલો, આકાશવાણી સુરત FM સ્પીકિંગ.
7: હા, સુરત FM.
6: કોણ બોલો?
7: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
6: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
7: ચાલે રાખે બેન, બહુ મજા નથી આવતી.
6: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત FM પર.
8: સુરત FM.
6: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત FM 101.1.
8: સુરત FM.
9: Fantastic fun for family.
8: 101.

હમણાં જ આપે ખૂબસૂરત ફિલ્મનું સોંગ કુમાર સાનુ એન્ડ અનુરાધા પૌડવાલના અવાજમાં સાંભળ્યું. મ્યુઝિક જતિન લલિતનું હતું એન્ડ લિરિક્સ હતા ગુલઝારના. ફ્રેન્ડ્સ, દર વર્ષે 2 જુલાઈએ વિશ્વભરમાં વર્લ્ડ યુએફઓ ડે ઉજવવામાં આવે છે. આ તારીખ પસંદ કરવા પાછળનું કારણ 1947માં અમેરિકાના ન્યૂ મેક્સિકોના રોઝવેલ વિસ્તારમાં બનેલી રહસ્યમય ઘટનાને માનવામાં આવે છે, જેના પછી યુએફઓ વિશેની ચર્ચાઓ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. રસપ્રદ વાત એ છે કે આ દિવસની કોઈ સત્તાવાર વૈશ્વિક થીમ નક્કી કરવામાં આવતી નથી. દર વર્ષે તેનો મુખ્ય હેતુ એક જ રહે છે, બ્રહ્માંડ, અવકાશ અને અજાણી હવાઈ ઘટનાઓ વિશે લોકોમાં જિજ્ઞાસા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવાનો. સાથે જ આ વિષયને અંધશ્રદ્ધા કે અફવાઓથી દૂર રાખીને તથ્યો અને સંશોધનના આધારે સમજવાનો સંદેશ પણ આપવામાં આવે છે. આખરે દરેક સવાલનો જવાબ આજે આપણી પાસે હોય એવું જરૂરી નથી, પરંતુ સવાલ પૂછવાની જિજ્ઞાસા જ નવી શોધો તરફનું પહેલું પગલું બને છે. તો ચાલો હવે આગળ વધીએ અને સાંભળીએ એક સોંગ ફ્રોમ ધ મૂવી સુઈધાગા મેડ ઇન ઇન્ડિયા, પેપોન અને રોંકિની ગુપ્તાના અવાજમાં, મ્યુઝિક અનુ મલિકનું એન્ડ લિરિક્સ ગુલઝારના.

આકાશવાણી વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 મેગાહર્ટ્ઝ બરાબર 12 વાગવા જઈ રહ્યા છે. તો પ્રસ્તુત છે અમારા દિલ્હી કેન્દ્ર પરથી હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ યાદો કી મહેફિલ.

આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને જાપાનના પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં. બેંગલુરુમાં ખાણકામ કરી રહેલા કામદારો પર ખડક પડતા 7ના મોત. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ સાથે સાંઠગાંઠ ધરાવતા 4 આરોપીઓની ધરપકડ કરી. યુક્રેનના કીવમાં રશિયાએ કરેલા હુમલામાં 13 લોકોના મોત. અને મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનમાં બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે જાપાનના તેમના સમકક્ષ સનાઈ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સ્તરની વાટાઘાટો કરી રહ્યા છે. આ શિખર સંમેલન બંને પક્ષો માટે દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા અને મજબૂતીકરણ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરવાની તક છે. પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી તાકાઇચી વચ્ચેની વાટાઘાટો બાદ અનેક સમજૂતી કરારોની આપલે થવાની અપેક્ષા છે. અગાઉ આજે રાષ્ટ્રપતિ

0: ભવનના પ્રાંગણમાં પ્રધાનમંત્રી તાકાઈચીનું ઔપચારિક સ્વાગત કરાયું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત હતા. ઉલ્લેખનીય છે કે જાપાનના પ્રધાનમંત્રી ભારતના 3 દિવસના પ્રવાસે ગઈકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી તાકાઈચીનો ભારતનો આ પ્રથમ સત્તાવાર પ્રવાસ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને આગળ વધારવા એક મહત્વપૂર્ણ પગલું છે. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં અને આ જોખમને નાબૂદ કરવા માટે સંયુક્ત વૈશ્વિક પગલાં લેવાની હાકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચનાની 9મી સમીક્ષા દરમિયાન યુએન મહાસભાને સંબોધતા યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત હરીશ પર્વતાનેનીએ કહ્યું કે એક આતંકવાદી એ આતંકવાદી છે અને ભાર મૂક્યો કે આતંકવાદ વિરોધી પ્રયાસોને રાજકીય ભ્રમણાઓ દ્વારા નબળા ન કરવા જોઈએ.
1: ભારત દશકો સે સીમા પાર આતંકવાદ કો ઝેલ રહા હૈ. હમને ઇસકી ભારી કીમત ચુકાઈ હૈ. ઇસી અનુભવ કે ચલતે ભારત ને આતંકવાદ કો કતઈ બરદાસ્ત ન કરને કી નીતિ અપનાઈ હૈ. આતંકવાદ કે સભી રૂપો ઔર તરીકો કી નિંદા કી જાની ચાહીએ. ભારત ને આતંકવાદ કે લિયે ફંડિંગ કો રોકને પર વૈશ્વિક ધ્યાન કેન્દ્રિત કરને કી દિશા મે કામ કિયા હૈ. ભારત કા માનના હૈ કી આતંકવાદ વિરોધી પ્રયાસો કો રાજનીતિ સે પ્રેરિત બયાનો સે કમજોર નહીં કિયા જાના ચાહીએ.
2: વી મસ્ટ એડ્રેસ ધ કન્ડિશન્સ કન્ડ્યુસિવ ટુ ધ સ્પ્રેડ ઓફ ટેરરિઝમ.
0: બેંગલુરુ દક્ષિણ તાલુકામાં આજે પથ્થરનો મોટો ટુકડો પડતા 7 પરપ્રાંતીય કામદારોના મોત થયા છે. માડાપડના ગામમાં કાવેરી ક્રશર પથ્થરની ખાણમાં આ દુર્ઘટના બની હતી. ખાણની ટોચ પર એક વિશાળ ખડક ખસેડતી વખતે ખાણના ખાડામાં કામ કરતા મજૂરો પર પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. મૃતકો બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તર કર્ણાટકના હતા. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડોક્ટર જી પરમેશ્વરે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે બેદરકારી દાખવવા બદલ ખાણના માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તળાવમાં બોટ પલટી જતા 7ના મોત અને 1 વ્યક્તિ ગુમ થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્વાત જિલ્લામાં એક પરિવારના 8 સભ્યોને લઈ જતી બોટ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અન્ય એક દુર્ઘટનામાં ગઈકાલે લાહોરમાં એક ખાનગી ટ્યુશન ક્લાસની છત તૂટી પડતા 14 બાળકોના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. કાટમાળ નીચે લગભગ 20 લોકો ફસાયા હતા અને કેટલાક બાળકોની હાલત ગંભીર છે. કેન્દ્ર સરકારે સામાજિક સુરક્ષા સંહિતા 2020ના અમલીકરણના ભાગરૂપે કર્મચારી ભવિષ્ય નિધિ ઈપીએફ યોજના 2026ને સૂચિત કરી છે, જે ગયા મહિનાની 29મી તારીખે ગેઝેટમાં પ્રકાશિત થતા અમલમાં આવી છે અને તે 1952ની કર્મચારી ભવિષ્ય નિધિ યોજનાનું સ્થાન લેશે. આ યોજનાનો હેતુ ડિજિટલ પાલનને મજબૂત બનાવવા, વહીવટી કાર્યક્ષમતામાં સુધારો કરવા, ખાતા ટ્રાન્સફરને સરળ બનાવવા અને નવા શ્રમ કાયદાઓ સાથે ભવિષ્ય નિધિ માળખાને સંરેખિત કરવાનો છે. નવી યોજના હેઠળ કર્મચારી અને નોકરીદાતા તરફથી વેતનના 12% દરે ફરજિયાત ઈપીએફ યોગદાન યથાવત રહેશે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત સંસ્થાઓ પર હાલનો 10% દર લાગુ રહેશે. આંશિક ઉપાડ માટેના નિયમોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ પ્રાયોજિત આંતરરાજ્ય આતંકવાદી અને શસ્ત્ર નેટવર્ક પર કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે જણાવ્યું કે આરોપીઓ આઈએસઆઈ હેન્ડલર શહઝાદ ભટ્ટી અને તેના સહયોગીઓના નિર્દેશ પર રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઓપરેશન દરમિયાન 2 વિદેશી બનાવટી પિસ્તોલ, 9 કારતૂસ અને 5 મોબાઈલ ફોન મળી આવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ શોધખોળથી બચવા માટે વિદેશી નંબરનો ઉપયોગ કરી રહ્યા હતા, જે તેમના પાકિસ્તાની હેન્ડલર દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે પંજાબના એક આરોપીને દિલ્હીમાં ધાર્મિક સ્થળો અને પોલીસ મથકોની રેકી કરવાનું અને શહેરમાં ગોળીબાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abad ફોલો કરશો. યુક્રેનના ક્યુમાં રશિયન ડ્રોન અને મિસાઇલ હુમલામાં 13 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. સ્થાનિક સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ આજે શહેરના ઘણા ભાગોમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા. શહેરમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા અને ઘણા રહેવાસીઓએ મેટ્રો સ્ટેશનોમાં આશરો લીધો. આ અઠવાડિયાની શરૂઆતમાં મોસ્કો પર યુક્રેનિયન ડ્રોન હુમલાઓ પછી આ હુમલાઓ થયા છે. આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપમાં આજે લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 11 વાગે

0: શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ 5 જુલાઈએ લંડનના પ્રતિષ્ઠિત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. વિશ્વકપમાં ઇંગ્લેન્ડ 5 મેચ જીતીને અપરાજિત રહ્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ તેમની 5 ગ્રુપ મેચમાંથી 4 જીતી છે. બંને ટીમોનું વિશ્વકપમાં ઉત્તમ પ્રદર્શન રહેતા આજની મેચ રસાકસી ભરી બની રહેશે. પુરૂષોની ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે રાત્રે ચેસ્ટર લે સ્ટ્રીટમાં વરસાદને કારણે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રદ કરવામાં આવી હતી. 5 મેચની શ્રેણીની પહેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 189 રન બનાવ્યા, જેમાં કેપ્ટન શ્રેયસ અય્યરે 47 બોલમાં સૌથી વધુ 68 રન બનાવ્યા. ત્યારબાદ વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે ભારતે હેલિકોપ્ટર કામગીરીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આંધ્રપ્રદેશના ઉંડાવલી હેલિપોર્ટ માટે દેશની પ્રથમ ખાનગી પોઇન્ટ ઇન સ્પેસ ઇન્સ્ટ્રુમેન્ટ અપ્રોચ પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું કે આ ઉપગ્રહ આધારિત અદ્યતન ટેકનોલોજી ખરાબ હવામાન અને દૂરના વિસ્તારોમાં પણ હેલિકોપ્ટરનું સલામત અને સચોટ ઉતરાણ સુનિશ્ચિત કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મનોહર નાયડુએ જણાવ્યું કે આ પહેલ હેલિકોપ્ટર સેવાઓને વધુ સલામત, વિશ્વસનીય અને બધી હવામાન પરિસ્થિતિઓમાં સુલભ બનાવવા તરફ એક મોટું પગલું છે. તેમણે ઉમેર્યું કે આ સિસ્ટમ આપત્તિ રાહત, એર એમ્બ્યુલન્સ, પ્રવાસન અને પ્રાદેશિક કનેક્ટિવિટી સેવાઓને પણ લાભ આપશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે સમગ્ર દિલ્હી, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. વરસાદને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગરમી અને ભેજવાળા હવામાનમાંથી નોંધપાત્ર રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 થી 3 દિવસમાં ચોમાસું ઉત્તર ભારતના ઘણા ભાગોમાં આગળ વધવાની ધારણા છે. કેન્દ્ર સરકારે તાજેતરની પૂરની પરિસ્થિતિનો સામનો કરવા આસામને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગઈકાલે સાંજે ગુવાહાટીમાં આસામ સરકાર સાથે પૂર સમીક્ષા બેઠક દરમિયાન આ ખાતરી આપી હતી. કેન્દ્રીય મંત્રીઓએ સૌથી વધુ અસરગ્રસ્ત ધેમાજી જિલ્લામાં સ્થિતિની સમીક્ષા કરી અને નુકસાનનું મૂલ્યાંકન કર્યું. શ્રી ચૌહાણે કહ્યું કે નવી દિલ્હી પરત ફર્યા બાદ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂરની પરિસ્થિતિ અંગેનો વિગતવાર અહેવાલ સુપરત કરશે. નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન કરવા એક ઉચ્ચસ્તરીય કેન્દ્રીય આંતર મંત્રાલયની ટીમ બંને રાજ્યોમાં મોકલાશે. જમ્મુમાં ભગવતીનગર યાત્રી નિવાસ આધાર શિબિરથી અમરનાથ યાત્રા માટે 4,822 યાત્રાળુઓનો પહેલો સમૂહ આજે ઉપરાજ્યપાલ મનોજ સિન્હા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના કરાયો. અમારા જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલે પહેલગામ અને બાલતાલના જોડિયા માર્ગથી યાત્રાળુઓને રવાના કર્યા હતા. સરકારે સેનાના ભૂતપૂર્વ વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અંગે સોશિયલ મીડિયા પર ફરી રહેલા વીડિયોને ભ્રામક ગણાવી ફગાવી દીધો. આ વીડિયો પાકિસ્તાનના કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ફરતો કરવામાં આવી રહ્યો હતો. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે જનરલ દ્વિવેદીએ વિરોધમાં રાજીનામું આપી જનરલ ધીરજ શેઠને કમાન સોંપી. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે જણાવ્યું કે આ વીડિયો AI દ્વારા જનરેટેડ ડીપ ફેક છે, જેના દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને જાપાનના પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં. બેંગલુરુમાં ખાણકામ કરી રહેલા કામદારો પર ખડક પડતા 7ના મોત. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISI સાથે સાંઠગાંઠ ધરાવતા 4 આરોપીઓની ધરપકડ કરી. યુક્રેનના કીવમાં રશિયાએ કરેલા હુમલામાં 13 લોકોના મોત. અને મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનમાં બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: मीठे बोल बोले बोले पाया लिया और पर्वतों के पेड़ों पर शाम का बसेरा है. रफी जी, सुमन जी, शगुन फिल्म का गाना और एक तेरा साथ हमको दो जहां से प्यारा है. एक और श्रोता ने लिखा है कि आना तो आके कभी अब जाना नहीं. एक श्रोता लिख रही है कि बाहर बरसात हो रही है और रेडियो सेट पर गानों की क्या बात है. एक और श्रोता ने बताया नजरों से कह दो प्यार में मिलने का मौसम आ गया. एक श्रोता पूछ रहे हैं कि रुम्बा कहाँ की भाषा है, इसका क्या मतलब है जी. तो अच्छा होगा कि हमारे जो कोई दक्षिण भारतीय साथी इस समय हो फेसबुक पर वो बताएं. एक बड़ा खूबसूरत सा गाना हमारे एक श्रोता ने लिख भेजा है, अरे ओ शोख कलियों मुस्कुरा देना जो वो जब आए, सुनो फूलों महक अपनी लुटा देना वो जब आए. फिल्म

0: ગ્રામ્ય જીવન અને કૃષિ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા ખેતરમાં હળ ચલાવ્યું હતું. તાપીમાં જીવલેણ રોગ લેપ્ટોસ્પાયરોસિસને લઈ આરોગ્ય વિભાગ સચેત થયું છે. વિભાગની જાગૃતિ, સઘન કામગીરી અને વરસાદ પૂર્વેના આયોજનના કારણે હજી સુધી લેપ્ટોસ્પાયરોસિસનો એક પણ કેસ નોંધાયો નથી. ગત 5 વર્ષથી જિલ્લામાં રોગના કેસમાં ઘટાડો નોંધાયો છે. જોકે ચોમાસું હજી બાકી હોવાથી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલે જણાવ્યું હતું.
1: જિલ્લામાં છેલ્લા 5 વર્ષની અંદર 22 જેટલા કેસીસ નોંધાયેલા છે અને એમાંથી અત્યાર સુધીમાં પ્રોગ્રેસિવ રીતે 2 મરણ થયેલા છે. અને મુખ્યત્વે જે છે આ રોગના અત્યારે જોઈએ તો લોકોને જનજાગરણ માટે અમારે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા જે છે ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવે છે અને લોકોને જે છે એના રોગના અત્યારે જાણકારી આપવામાં આવે છે. આ પ્રકારના કોઈપણ શંકાસ્પદ કેસીસ મળે તો રૂટીન ડેલી બેસિસ પર જે છે અમે એનું મોનિટરિંગ કરીએ છીએ અને આવા કેસીસને સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરીને ત્યાં સારવાર આપીને કામગીરી કરવામાં આવે છે.
0: ડાંગ જિલ્લામાં 3 તાલુકા અને 310 ગામમાં 51,613 જેટલા એટલે કે 95% પરિવારે ટ્વીન પીટ્સ શૌચાલય અપનાવ્યા છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ફીકલ સ્લજ મેનેજમેન્ટના મહત્વના ઘટક એવા શૌચાલયોના વ્યાપક સ્વીકાર માટે ડાંગ જિલ્લો આજે ઓળખ મેળવી રહ્યો છે. તેમજ ડાંગ ગ્રામ્ય સ્વચ્છતા ક્ષેત્રે દેશ માટે એક આદર્શ જિલ્લો બન્યો છે. આ અંગે એક લાભાર્થી જ્યોતિ પવારનો પ્રતિભાવ સાંભળીએ.
2: પેલા અમારે ઘરે શૌચાલય નહીં હતું, અત્યારે અમને સરકાર તરફથી શૌચાલય માટે 12,000ની સુવિધા મળી છે. તે થકી અમે શૌચાલય બનાવ્યું છે અને તકલીફ થતી નથી.
0: રાજ્યમાં આગામી 8 તારીખ સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની યાદી મુજબ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે, તો દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, આણંદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન દેવભૂમિ દ્વારકાના દરિયામાં 8 થી 10 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે, જેને પગલે આજે રાતથી આવતીકાલ રાત સુધી હાઈ ટાઇડ એટલે કે મોટી ભરતી માટે એલર્ટ જાહેર કરાયું છે. વાડીનારથી ઓખા સલાયા સુધીના દરિયાકાંઠા વિસ્તાર માટે ચેતવણી અને માછીમારોને દરિયો ન ખેડવા તેમજ હોડીની સલામત સ્થળે બાંધવા પણ સૂચના અપાઈ છે. ઉપરાંત પ્રવાસીઓ અને સ્થાનિકોને દરિયાકાંઠાથી દૂર રહેવા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે. ભાવનગરમાં પણ સવારથી હળવો વરસાદ થયો હતો, તો ડાંગમાં ગત 24 કલાકમાં સરેરાશ 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે તાપીના વાલોડમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ વાલોડ અને 3.5 ઇંચ જેટલો વરસાદ વ્યારામાં નોંધાયો છે. દીવ અને ભરૂચના અંકલેશ્વર, હાંસોટ પંથકમાં પણ વરસાદ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. રાજકોટના ગોંડલમાં ગઈકાલે 3 ઇંચ જેટલો વરસાદ થયો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક હેન્ડલ AIR_ABID ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: Fantastic fun for family.
4: 101.1 MHz.
5: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
6: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
7: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
8: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવાર થી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
4: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
8: સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

0: ही सहेली।
1: આકાશવાણીથી અને આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર 101.1 મેગા હર્ટ્ઝ પર પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે।

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
2: સુરત FM પર તો ગુઝરા હુઆ જમાના આતા હૈ બાર બાર, થઈ જાઓ સવાર સુરીલા સમયની પાંખો પર, કરીએ ગુઝરા હુઆ જમાનાની સુરીલી સફર.
3: સોમવાર થી શુક્રવાર
2: સાંજે
4: 6:05
5: ઓન સુરત FM 101.1 તેમજ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર ઉપલબ્ધ.
6: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

0: और विदेश मामलों की राज्य मंत्री पवित्रा मार्गरीटा कल ईरान के सर्वोच्च नेता ग्रैंड आयतुल्लाह सैयद अली खामेनेई के अंतिम संस्कार में शामिल होंगे। विदेश मंत्रालय ने बताया कि समारोह में उच्च स्तरीय उपस्थित दोनों देशों के बीच सभ्यतागत संबंधों के महत्व को रेखांकित करती है। फीफा फुटबॉल विश्व कप के राउंड ऑफ 32 मैच में आज रात इंगलवुड में स्पेन का मुकाबला ऑस्ट्रिया से होगा, वहीं टोरंटो में पुर्तगाल का मुकाबला क्रोएशिया से होगा। कल सुबह वैंकूवर में स्विट्जरलैंड और अल्जीरिया आमने सामने होंगे। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: Fantastic fun for family. 101.1 megahertz. Surat FM. આ આકાશવાણી છે અને આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. દોસ્તો, 6:05 નો સમય થયો છે. સમય છે કાર્યક્રમ ગુજરા હુઆ જમાના માણવાનો.
2: કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી.
3: 60 વર્ષ જૂની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા ધોરણ 12 પછી પ્રવેશ માટે આજે જ ગુજરાત સરકારના જીકાસ પોર્ટલની મુલાકાત લો અને VNSU માં કોઈ પણ વિદ્યાર્થી એડમિશન વગર રહેશે નહીં, તમામને એડમિશન મળી જશે. અને હવે પછીના રાઉન્ડમાં આપ અચૂક પ્રવેશ મેળવી લો અને VNSU માં દરેક સેમિસ્ટરમાં અન્ય કોલેજમાં જવાની પ્રવેશની વ્યવસ્થા છે.
1: દોસ્તો, જીવન એ પડઘો છે, તમે જે મોકલો છો તે જ પાછું આવે છે. જે વાવો છો તે લણો છો. તમે બીજામાં જે જુઓ છો તે તમારામાં જ અસ્તિત્વ ધરાવે છે. માટે પ્રેમ પ્રસરાવો અને પ્રેમ આપો, જેથી એ જ પ્રેમ તમારી પાસે પાછો આવે. તો દોસ્તો, આ વાત સાથે શરૂ કરીએ આજનો ગુજરા હુઆ જમાના કાર્યક્રમ. આપની રેડિયો દોસ્ત શ્રદ્ધા સાથે ઓનલી ઓન 101.1 FM.
4: Story, but everybody will sing with me.
5: Okay.
4: Ready? Come on. 1, 2, 1, 2, 3, 4.
5: Now.

ફિલ્મ આખરી રાસ્તાની આનંદ બક્ષીની શબ્દરચના માણી આપે લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત સાથે. સ્વર હતો એસ જાનકી અને મોહમ્મદ અઝીઝ તથા સાથીઓનો. દોસ્તો, આ ગીતનો મેલ વોઇસ બોલિવૂડનો એક એવો અવાજ જેણે 1980ના દાયકામાં પોતાની પ્રતિભા વિખેરી. જી હા દોસ્તો, મોહમ્મદ અઝીઝ, સૈયદ મોહમ્મદ અઝીઝ ઉન નબીનો જન્મ 2 જુલાઈ 1954ના રોજ કલકત્તામાં થયો હતો. તેમણે ઉડિયા તથા બંગાળી ફિલ્મોમાં ગીતો ગાયા હતા. બાળપણથી જ તેમને સંગીતમાં ખૂબ રસ હતો અને તેમણે કારકિર્દી પણ સંગીત ક્ષેત્રે જ બનાવી. બંગાળી ફિલ્મ જ્યોતિથી તેમણે ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. માણીએ તેમનું અન્ય એક હિન્દી ગીત ફિલ્મ આખિર ક્યોનું મોહમ્મદ અઝીઝના સ્વરમાં, શબ્દરચના ઇન્દિવરની અને સંગીત છે રાજેશ રોશનનું.

0: શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે, સાંભળવાનું ચૂકશો નહીં.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
2: Fantastic fun for family. 101.1 MHz
3: Surat FM. શ્રોતાઓ, 10 ભાષાઓમાં લગભગ 20,000થી વધુ ગીતોને પોતાનો અવાજ આપનાર મોહમ્મદ અઝીઝે 1984ની ફિલ્મ અંબરથી હિન્દી ફિલ્મોમાં શરૂઆત કરી. ત્યારબાદ સંગીતકાર અનુ મલિકે તેમને અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ મર્દમાં મોટો બ્રેક આપ્યો, જેનું મર્દ ટાંગેવાલા ગીત ખૂબ પ્રચલિત થયું. મોહમ્મદ અઝીઝનું અન્ય એક ગીત માણીએ, ફિલ્મ નામનું, જેમાં 2 ભાઈઓ વચ્ચેની કેમિસ્ટ્રી ખૂબ સરસ બતાવી છે, જેમાં તેમને સાથ આપ્યો મનહર ઉદાસે, શબ્દરચના આનંદ બક્ષીની અને સંગીતથી સજાવી લક્ષ્મીકાંત પ્યારેલાલે.

મિત્રો, ત્રણ દાયકાની તેમની કારકિર્દી દરમિયાન તેઓએ કલ્યાણજી આનંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ, આર ડી બર્મન, નૌશાદ, ઓપી નૈયર, બપ્પી લહેરી, ઉષા ખન્ના, રાજેશ રોશન, આનંદ મિલિંદ, નદીમ શ્રવણ જેવા બોલિવૂડના ઉત્તમ સંગીતકારો સાથે કામ કર્યું. પરંતુ તેમાંથી લક્ષ્મીકાંત પ્યારેલાલ સાથે તેમણે સૌથી વધુ 250થી વધુ ગીતોમાં કામ કર્યું. માણીએ ફરી એકવાર લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીત સાથે મોહમ્મદ અઝીઝ અને અનુરાધા પૌડવાલના સ્વરોમાં સમીરની શબ્દરચનાને, ફિલ્મ બીવી હો તો એસી.

0: આ ભાગના પ્રાયોજક હતા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી.
1: 60 વર્ષ જૂની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડા ધોરણ 12 પછી પ્રવેશ માટે આજે જ ગુજરાત સરકારના જીકાસ પોર્ટલની મુલાકાત લો અને VNSU માં કોઈ પણ વિદ્યાર્થી એડમિશન વગર રહેશે નહીં, તમામને એડમિશન મળી જશે. અને હવે પછીના રાઉન્ડમાં આપ અચૂક પ્રવેશ મેળવી લો અને VNSU માં દરેક સેમિસ્ટરમાં અન્ય કોલેજમાં જવાની પ્રવેશની વ્યવસ્થા છે.
2: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત. પ્રાયોજક વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
3: તમારી વાતો તમારા અવાજમાં,
4: નંબર ડાયલ કરો એટલી જ વારમાં.
3: હો બહાર કે ઘરમાં,
4: રહેશે સુરત FM તમારા દિલમાં.
3: કોલ કરો
4: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
3: 0261-22-36209
4: 0261-22-36209 પર.
5: હેલો, સુરત FM સ્પીકિંગ. 101.1 MHz
6: સુરત FM. શ્રોતાઓ, આપના રેડિયો સેટ ઉપર બુધવારથી રવિવાર દરમિયાન સાંજે 4 વાગ્યે પ્રસ્તુત થશે પ્રાયોજિત કાર્યક્રમ લમ્હે. સાંભળવાનું ચૂકશો નહીં.
7: હેલો, આકાશવાણી સુરત FM સ્પીકિંગ.
8: હા, સુરત FM.
7: કોણ બોલો?
8: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
7: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
8: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી.
7: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત FM પર. સુરત FM. અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140. અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત FM 101.1 MHz.
9: Fantastic fun for family. 101.1 MHz.
10: આ આકાશવાણી છે અને આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, ઓનલી ઓન 101.1 FM. મોહમ્મદ અઝીઝ વિશેષ ગુજરા હુઆ જમાના કાર્યક્રમ માણી રહ્યા છો આપ શ્રદ્ધા સાથે. દોસ્તો, મોહમ્મદ અઝીઝ તેમના મિત્રો તથા ફેન્સમાં મુન્ના અઝીઝ તરીકે પણ ઓળખાતા. મોહમ્મદ અઝીઝે લતા મંગેશકર, આશા ભોસલે, સાધના સરગમ, અનુરાધા પૌડવાલ તથા કવિતા કૃષ્ણમૂર્તિ સાથે સૌથી યાદગાર યુગલ ગીતો ગાયા હતા. માણીએ ફિલ્મ ચાલબાઝનું ગીત મોહમ્મદ અઝીઝ અને કવિતા કૃષ્ણમૂર્તિના યુગલ સ્વરોમાં, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દો છે આનંદ બક્ષીના.

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: 101.1 MHz, सूरत एफएम। हेलो, आकाशवाणी सूरत एफएम स्पीकिंग।
2: हाँ, सूरत एफएम।
1: कौन बोलो?
2: हाँ मैडम, हूँ एक व्यापारी बोलू छू।
1: ओके, केवो चले छे आपनो व्यापार?
2: चाले राके बेन, बहु मजा नथी आवती।
1: चलवो नहीं, धमधमात दौड़ाओ अपना व्यापार ने, अमारा असंख्य श्रोताओ सुधी पहुँचाड़ो आपनी वात। जाहिरात आपो आकाशवाणी विविध भारती सूरत एफएम पर।
3: सूरत एफएम।
1: अमारो फोन नंबर छे 2234450 અને 9428404140, અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર। આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1 MHz।
4: રાત 10 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, પ્રાયોજક વીકો વજ્રદંતી, भारत का गम एक्सपर्ट।
5: आप सूरत में हो या सूरत से दूर,
6: सूरत एफएम 101.1 के आपके पसंदीदा कार्यक्रम
5: कभी नहीं रहेंगे आपसे दूर।
6: न्यूज ऑन एयर मोबाइल ऐप के जरिए
5: हमेशा आपके साथ।
7: फैंटास्टिक फन फॉर फैमिली।
3: 101.1 MHz, सूरत एफएम।
7: Fantastic fun for family.
3: 101.1 MHz, Surat FM.
8: ખૂબ જ ઊંચો સાતમા સૂરમાં પણ સહજતાથી ગાયકી કરનાર મોહમ્મદ અઝીઝના વિશિષ્ટ અવાજને કારણે 1980ના અંત તથા 1990ના શરૂઆતના દાયકામાં તેમના ઘણા બધા ગીતો લોકપ્રિય બન્યા। માણીએ 90ના દાયકાનું સુપરહિટ સોંગ મોહમ્મદ અઝીઝ અને સુદેશ ભોસલેના યુગલ સ્વરોમાં ફિલ્મ સૌદાગરનું। આનંદ બક્ષીની શબ્દરચનાને સંગીતથી સજાવી ફરી એકવાર લક્ષ્મીકાંત પ્યારેલાલે।

દોસ્તો, ગાલિબ બારના રેસ્ટોરન્ટ ગાયકથી બોલિવૂડના સુપ્રસિદ્ધ ગાયક સુધીની તેમની યાત્રા ખૂબ જ યાદગાર અને દિલચસ્પ રહી, પરંતુ થોડી કઠિન પણ રહી. ફિલ્મ રામલખનનું આઇકોનિક સોંગ માય નેમ ઇઝ લખન, કર્માનું એ વતન તેરે લીએ, ખુદ ગર્ઝ ફિલ્મનું આપ કે આ જાને સે, મેં તેરી મોહબ્બત મેં પાગલ હો જાઉંગા, લાલ દુપટ્ટા મલમલકા તથા આજકાલ યાદ કુછ જેવા આઇકોનિક ગીતો તેમણે ગાયા હતા, જે આજે પણ લોકોના હૃદયમાં વસે છે. દોસ્તો, મોહમ્મદ અઝીઝ એક ખૂબ જ સારા વ્યક્તિ હતા. તેઓ ઉદાર અને નમ્ર હતા. ફક્ત 64 વર્ષની ઉંમરે હૃદયરોગના હુમલામાં તેમનું અવસાન થતાં આ દુનિયાને તેમણે વિદાય આપી. માણીએ ફિલ્મ એક રિશ્તાનું ગીત મોહમ્મદ અઝીઝ, અનુરાધા પૌડવાલ, સારિકા કપૂર અને મિલિંદના સ્વરોમાં, નદીમ શ્રવણનું સંગીત અને સમીરના શબ્દો છે.

આ સાથે આજનો ગુજરા હુઆ જમાના કાર્યક્રમ પૂરો કરીએ. સ્ટુડિયોની વોલ ક્લોકમાં 7 વાગવા જઈ રહ્યા છીએ. સમય છે કાર્યક્રમ જયમાલા માણવાનો.

0: हम विविध भारती से बोल रहे हैं। थोड़ी ही देर में सुनिए जय माला।
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: ड्रामा के, एनएसजी के नाटक देखते भी थे, और इस तरह से नेशनल स्कूल ऑफ ड्रामा के जो स्टूडेंट्स थे वो हमारे दोस्त बन गए।
1: नमस्कार, आकाशवाणी समाचार प्रवेश अड़ियचा वाँचे छे। मुख्य समाचार। प्रधानमंत्री नरेंद्र मोदीए जापाननी कुशळता अने रोकाण तथा भारतनी गति अने व्यापकताने विश्व माटे लाभदायी गणाव्या। आर्थिक सुरक्षा, एआई संरक्षण अने आरोग्य जेवा अनेक क्षेत्रमां भारत अने जापान वच्चे करार। केन्द्रीय मंत्री हरदीपसिंह पुरीए कह्युं कि आगामी 6-12 महिनामां देशनी रिफाइनिंग क्षमताने 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું। આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પુનઃ સમર્થન મળ્યું। ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત જાપાનના સંબંધ અતિ વિશેષ છે અને આર્થિક ભાગીદારીની સફળતાના અનેક ઉદાહરણ ઉપલબ્ધ છે। નવી દિલ્હીમાં ભારત જાપાન સંયુક્ત આર્થિક મંચમાં શ્રી મોદીએ કહ્યું હતું કે જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતા સાથે આવતા સમગ્ર વિશ્વને લાભ થાય છે। તેમણે કહ્યું, ભારત અને જાપાને આજે આર્થિક સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં સમજૂતી કરાર કર્યા છે। અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સંમેલન સ્તરનો સંવાદ પણ કર્યો। ત્યારબાદ સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા શ્રી મોદીએ કહ્યું હતું કે ભારત અને જાપાને દ્વિપક્ષીય ભાગીદારીએ વર્તમાન સમયે પણ સામૂહિક વિશ્વાસ જાળવી રાખ્યો છે। શ્રી મોદીએ સ્વતંત્ર અને ખુલ્લા હિન્દ પ્રશાંત ક્ષેત્ર બંને દેશની પરસ્પર પ્રાથમિકતા હોવાનું પણ જણાવ્યું હતું।
2: आज भारत और जापान दोनों ही विश्व की सबसे बड़ी इकोनॉमीज में से हैं। एक फ्री, प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है। क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में आज हमने कई महत्वपूर्ण पहल की हैं। इनसे हम मिलकर पूरे क्षेत्र में शांति, स्थिरता और प्रगति का मार्ग प्रशस्त करेंगे।
1: આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રમાં બંને દેશે ભારત અને જાપાન વચ્ચે પહેલી સહવિકાસ પરિયોજના પર એક સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચીએ નવી દિલ્હીમાં સંવાદ દરમિયાન અનેક ક્ષેત્રમાં પરસ્પર સંબંધ મજબૂત કરવા અંગે ચર્ચા કરી। નવી દિલ્હીમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું હતું કે બંને નેતાએ એ સ્વીકાર કર્યો કે આ વિશ્વાસનો સંબંધ છે અને વાતચીતમાં આ વિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો। આજના સંવાદથી ઉર્જા અને આર્થિક સુરક્ષા સહિતના ક્ષેત્રમાં સારા પરિણામ મળ્યા છે। પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે ભારત પોતાની રિફાઇનરી ક્ષમતાનું ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે। નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પુરીએ કહ્યું હતું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે। તેમણે કહ્યું, 10 વર્ષના સમયગાળા બાદ પહેલી ગ્રીન ફિલ્ડ રિફાઇનરી સ્થાપિત કરવામાં આવી રહી છે। પશ્ચિમ એશિયા સંઘર્ષ દરમિયાન ભારત દ્વારા સ્થિતિનો સામનો કરવા અંગે શ્રી પુરીએ કહ્યું હતું કે સરકારે લાંબા સમય સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતને નિયંત્રિત કરી અને તેના પર લગાવેલો વેરો પણ ઘટાડ્યો। સરકારે હંમેશા નાગરિકોના હિતને પ્રાથમિકતા આપી હોવાનું પણ શ્રી પુરીએ જણાવ્યું હતું। દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે દિલ્હીના તમામ વિસ્તાર સહિત ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને પંજાબના મોટાભાગના વિસ્તાર તથા રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં આગળ વધી રહ્યું છે। દરમિયાન પાટનગરમાં વરસાદથી ગરમી અને ઉકળાટભર્યા વાતાવરણથી પણ ઘણી રાહત મળી। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 2-3 દિવસમાં ચોમાસું ઉત્તર ભારતના અન્ય કેટલાક વિસ્તારમાં આગળ વધી શકે છે, જ્યારે પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગ માટે ભારે વરસાદની આગાહીને જોતા યલો એલર્ટ અપાયું છે। ગ્રામીણ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વિકસિત ભારત જીરામજી અધિનિયમ 2025 દેશમાં રોજગાર સુનિશ્ચિત કરવા, ગ્રામીણ આજીવિકાને મજબૂત બનાવવા અને ગામડાઓના વિકાસમાં ઝડપ લાવવાની દિશામાં મહત્વનું પગલું છે। આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ

0: નાયડુની સાથે તિરુપતિ જિલ્લાના મુક્કાવરીપલ્લી ગામમાં વિકસિત ભારત જીરામજી અધિનિયમ 2025નો શુભારંભ કરાવતા શ્રી ચૌહાણે કહ્યું હતું કે કોઈપણ ગરીબ શ્રમિક બેરોજગાર ન રહે અને તેને રોજગારી મળી રહે તે આ યોજનાનો ઉદ્દેશ છે.
1: मनरेगा में केवल 100 दिन रोजगार मिलता था, विकसित भारत जी राम जी योजना में पूरे 125 दिन मजदूर को रोजगार मिलेगा. और रोजगार देने की बात प्रधानमंत्री ऐसे नहीं कह रहे हैं. पहले साल ही विकसित भारत जी राम जी योजना में केंद्र ने जो अपना पैसा दिया है वो है 95,600 करोड़ रुपया, और राज्यों का 40% शेयर मिलेगा, तो एक साल में ही खर्च होंगे 1,51,282 करोड़ रुपया.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું, રોકાણ ભારત અને જાપાનની વ્યૂહાત્મક ભાગીદારીનું એક મુખ્ય સંચાલક બનીને ઉભર્યું છે અને તેનાથી દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત થવાની આશા છે. એક ખાનગી ટેલિવિઝન ચેનલ દ્વારા યોજાયેલા એશિયાની સદીને આકાર આપવાના વિષય પર ભારત જાપાન વ્યૂહાત્મક સંવાદને સંબોધતા તેમણે આ વાત કહી હતી. શ્રી ગોયલે કહ્યું કે ભારતના કુશળ કાર્યદળ માટેની તક ખુલી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારનું ધ્યાન તમામ લોકો માટે સમાન વિકાસ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે. શ્રી ગોયલે જાપાનની સાથે ભારતની વધતી ભાગીદારી અને તેના વિવિધ મુક્ત વેપાર સમજૂતી કરાર તથા પશ્ચિમ એશિયા સંઘર્ષની અસરથી સર્જાતી સ્થિતિથી સંબંધિત અન્ય મુદ્દાઓ પર પૂછાયેલા પ્રશ્નોના પણ જવાબ આપ્યા હતા. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના લાંબા સમયથી ચાલતી આવતા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરીથી સમર્થન મળ્યું છે. 140 સભ્યો દ્વારા સ્વીકારાયેલી સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચનાની 9મી સમીક્ષામાં સભ્યો દેશોને આગ્રહ કરાયો કે તેઓ ભારત દ્વારા 3 દાયકા પહેલા પ્રસ્તાવિત સંમેલનને અંતિમ સ્વરૂપ આપવા શક્ય તમામ પ્રયાસ કરે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે આતંકવાદ સામે લડવામાં એક સાથે 2 માપદંડ ન અપનાવવા પર ભાર આપતા ગુનેગારો, નાણાકીય સહાયકો અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા હાકલ કરી.
2: India has been a victim of cross-border terrorism for decades.
3: भारत दशकों से सीमा पार आतंकवाद को झेल रहा है. हमने इसकी भारी कीमत चुकाई है. इसी अनुभव के चलते भारत ने आतंकवाद को कतई बर्दाश्त न करने की नीति अपनाई है. आतंकवाद के सभी रूपों और तरीकों की निंदा की जानी चाहिए. भारत ने आतंकवाद के लिए फंडिंग को रोकने पर वैश्विक ध्यान केंद्रित करने की दिशा में काम किया है. भारत का मानना है कि आतंकवाद विरोधी प्रयासों को राजनीति से प्रेरित बयानों से कमजोर नहीं किया जाना चाहिए.
2: We must address the conditions conducive to the spread of terrorism.
0: ફૂટબોલ ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે રાત્રે ઇંગલવુડમાં સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો થશે, જ્યારે ટોરન્ટોમાં પોર્ટુગલ અને ક્રોએશિયા તથા આવતીકાલે સવારે વેનકુવરમાં સ્વિટ્ઝરલેન્ડ અને અલ્જીરિયા વચ્ચે મેચ રમાશે. આ પહેલા આજે બેલ્જિયમે સેનેગલને 3-2થી હરાવી રાઉન્ડ ઓફ 16માં જગ્યા બનાવી છે, જ્યારે સહયજમાન અમેરિકાએ બોસ્નિયા અને હર્ઝેગોવિનાને 2-0થી હરાવી રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો. વેનેઝુએલાના લોકોએ ઓપરેશન અમિસ્તાદ હેઠળ તૈયાર કરાયેલી ફિલ્ડ હોસ્પિટલમાં ભારતીય આરોગ્ય ટુકડીની પ્રશંસા કરી છે. આ ટુકડી ધરતીકંપના પીડિત લોકોની સારવાર કરી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતાને વિશ્વ માટે લાભદાયી ગણાવ્યા. આર્થિક સુરક્ષા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે કરાર. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પુનઃ સમર્થન મળ્યું. ફીફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, રાત્રિના 8 થયા છે.
5: મીડિયા પ્રોફેશનલ ઓર ફિલ્મકાર સુભાષ જૈન સે મંદાકિની જોશી કી બાતચીત કા દૂસરા ઓર અંતિમ ભાગ. રેકોર્ડિંગ એન્જિનિયર હૈ અનુશ્રી ગુપ્તા. સંપાદન સહયોગ રીમા જોશી કા. પ્રસ્તુતકર્તા ઝુબેર ખાન.
6: ઇનસે મિલિયે.

0: विविध भारती से बोल रहे हैं। थोड़ी ही देर में सुनिए चित्रलोक।
1: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે,
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે।
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
4: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ। નિપુણ બાળક, નિપુણ ભારત। વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું। નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન। વિકસિત ગુજરાત, વિકસિત ભારત। શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર।
5: સુરત FM પર તો ગુઝરા હુઆ જમાના આતા હૈ બાર બાર, થઈ જાઓ સવાર સુરીલા સમયની પાંખો પર, કરીએ ગુઝરા હુઆ જમાનાની સુરીલી સફર।
6: સોમવાર થી શુક્રવાર
5: સાંજે
7: 6:05
8: ઓન સુરત FM 101.1 તેમજ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર ઉપલબ્ધ।

0: ઓનલાઈન થઈ. માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત. 30 જુલાઈએ મતદાન થશે. માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં કચ્છની વિશેષ એનડીપીએસ અદાલતે 19 પાકિસ્તાની અફઘાની નાગરિકોને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી પ્રારંભ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે મેઘમહેર. જૂનાગઢના માંગરોળમાં 9 ઇંચથી વધુ વરસાદ. અને ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયરમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ છે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સેવાઓની શરૂઆત કરાવી. તેમણે કહ્યું કે ટેકનોલોજીના માધ્યમથી વહીવટી વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને પેપરલેસ બનાવવા IRCMS પોર્ટલ પર નવીન ઈ ફાઇલિંગ સુવિધા શરૂ કરાઈ છે, જેનાથી મહેસૂલી કેસ ઓનલાઈન નોંધાવી શકાશે.
1: મહેસૂલી સેવાઓ ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ ઈ ફાઇલિંગ સુવિધાનું લોન્ચિંગ થયું છે. રેવા હેઠળ નાગરિકોના પ્રતિભાવ અને માટે કેન્દ્રિત સિસ્ટમનું લોન્ચિંગ થયું છે. ટુકડા ધારામાં સુધારાનું. મહેસૂલી સેવાઓ ઓનલાઈન થઈ છે. 21 મહેસૂલી સેવાઓ.
0: આ કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલે નવનિયુક્ત 2389 મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ અનુસાર 6 જુલાઈએ આ પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, જ્યારે 16 જુલાઈ ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. આ બેઠક પર 30 જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી પડી હતી. બોટાદ જિલ્લાના સમઢિયાળા 2 ગામે વિકસિત ભારત જી રામજી યોજના અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ગામને અમૃત સરોવર રિપેરિંગ યોજના હેઠળ અંદાજે 17,24,799 વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ જી રામજી યોજના અંગે જણાવ્યું કે ગ્રામીણ પરિવારોને 1 વર્ષમાં જે 100 દિવસની રોજગારી મળતી, એના બદલે હવે 125 દિવસની રોજગારી મળશે.
2: આ યોજના હેઠળ વ્યક્તિને રોજગારની માંગ કર્યા પછી જો 15 દિવસમાં કામ ન મળે તો એને ખાસ કરીને એને બેરોજગારી ભથ્થું આપવાનું થશે. સમયસર જો એને ચૂકવણું ન થાય તો એ વખતે એ સમય જેટલા દિવસો હોય એનું કમ્પેન્સેશન એને આપવામાં આવશે. આમ છેવાડાના લોકો સુધી આ યોજના પહોંચે માટેના પ્રયાસો પછી આગળ વધી રહ્યા છે.
0: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાના વરદ હસ્તે ભાવનગર જિલ્લાની પ્રથમ પ્રાકૃતિક કૃષિ ક્લબનો પ્રારંભ કરાયો. વિદ્યાર્થીઓ બાળપણથી જ ખેતીના મહત્વને સમજે તથા પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતતા આવે તે માટે ભાવનગર તાલુકાની શ્રી સરતાનપર પ્રાથમિક શાળા ખાતે આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે બાળકો દેશનું ભવિષ્ય છે અને જો તેઓ બાળપણથી જ ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતીના મહત્વને સમજશે તો ભવિષ્યનું ભારત વધુ તંદુરસ્ત બનશે. કચ્છના દરિયાકાંઠે માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં વિશેષ એનડીપીએસ અદાલતે 18 પાકિસ્તાની અને 1 અફઘાની નાગરિકને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી છે. વર્ષ 2020-21 અને 2022 દરમિયાન અલગ અલગ સંયુક્ત ઓપરેશનોમાં કરોડો રૂપિયાના માદક પદાર્થ સાથે ઝડપાયેલા કુલ 19 પાકિસ્તાની અફઘાની નાગરિકને અદાલતે આજે દોષિત ઠેરવ્યા. દોષિતોને 20 વર્ષની સખત કેદ ઉપરાંત દરેક આરોપીને 2 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. બીજી તરફ પુરાવાના અભાવે 2 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. સુરત સાયબર ક્રાઇમ સેલે સાયબર છેતરપિંડીના 61 પીડિતોને 2,02,00,000 રૂપિયા પરત કર્યા છે. પોલીસે વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ કરાયેલી આ વસૂલાતમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા 15 લાભાર્થીઓને રિફંડ ચેક અપાયા હતા. પોલીસે અધિકારીઓએ જણાવ્યું કે 11 જુલાઈએ યોજાનારી લોક અદાલતમાં 1,690 અરજદારોની આશરે 7 કરોડ રૂપિયાની રિફંડ અરજીઓ સબમિટ કરવામાં આવી છે. અદાલતના આદેશ પ્રાપ્ત થયા પછી સંબંધિત લાભાર્થીઓના બેંક ખાતામાં 13 રકમ જમા કરાશે. આપત્તિ સમયે ઇજાગ્રસ્ત નાગરિકોના જીવ બચાવવા રાજકોટના 243 જેટલા યુવાનો હવે આપદા મિત્ર તરીકે સેવા આપશે. ગુજરાત રાજ્ય તેમજ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન સેલ રાજકોટ દ્વારા 7 દિવસીય આપત્તિ વ્યવસ્થાપન તાલીમ શિબિરનું આયોજન કરાયું, જેમાં કુલ 243 જેટલા તાલીમાર્થીઓને SDRFના માસ્ટર ટ્રેનર્સ, અગ્નિશમન વિભાગ તેમજ રાજકોટ ફોરેસ્ટની વિભાગની ટીમ દ્વારા પૂર, વાવાઝોડું, ભૂકંપ, વાદળ ફાટવા, વીજળી પડવા જેવા ગેસ ગળતર જેવી ઘટનાઓ સામે સ્વરક્ષા તેમજ અન્ય નાગરિકોનું રક્ષણ કરવાની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો.

0: પહેલગામ અને બાલતાલના બે માર્ગ માટે યાત્રાળુના સંઘને પ્રસ્થાન કરાવ્યું. દેશના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ પવિત્ર યાત્રામાં ભાગ લેવા માટે જમ્મુ પહોંચી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અશાંત ધારા હેઠળ મિલકત તબદીલી પ્રક્રિયાને વધુ સરળ બનાવવા નવતર પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે અરજદારો પોતાની અરજી સંબંધિત હુકમની નકલ ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકશે. પાલનપુર પ્રાંત અધિકારી ડોક્ટર ડીએ ભારાઈએ જણાવ્યું કે અરજદારો જિલ્લા કલેક્ટર કચેરીની સત્તાવાર વેબસાઈટ પર જઈ પોતાની અરજીનો હુકમ જોઈ તેમજ ડાઉનલોડ કરી શકશે. આ સુવિધાથી અરજદારોનો સમય બચશે અને કચેરીના ધક્કા પણ ઓછા થશે.
1: એ પ્રક્રિયા ઝડપી, શક્યતઃ 2-3 દિવસમાં આપને પૂર્વ મંજૂરી મળી જાય તે હેતુથી માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે આ પ્રક્રિયા આપણી સરકારી વેબસાઇટ collectorate.banaskantha.gujarat.gov.in પર ઓનલાઈન કરેલી છે, જેના આધારે અરજદારો એમની પૂર્વ મંજૂરી ઘેર બેઠા ઓનલાઈન જોઈ શકશે.
0: પોલીસ તપાસમાં સહયોગ માટે રાજ્યમાં શરૂ કરાયેલી મોબાઇલ ફોરેન્સિક વાને છેલ્લા 2 વર્ષમાં 37,000થી વધુ ગુના સ્થળે પહોંચીને સેવા આપી છે. વર્ષ 2024માં 47 પૈકી 28 મોબાઇલ ફોરેન્સિક વાનને કેન્દ્રીય ગૃહમંત્રાલયના દિશાનિર્દેશો અનુસાર અપગ્રેડ કરવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષમાં આ વાન દ્વારા હત્યા, પોક્સો, લૂંટ, ચોરી, આગ અને નાર્કોટિક્સ સહિત અન્ય મહત્વપૂર્ણ ગુનાઓ અંતર્ગત ઘટનાસ્થળ પર સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. રાજ્યમાં વિવિધ 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ છે. જૂનાગઢના માંગરોળ અને કેશોદમાં આજે સૌથી વધુ 9.5 ઇંચ વરસાદ વરસ્યો, તો માણાવદરમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતના ઓલપાડમાં 3.5 ઇંચ, ભરૂચના આસોઠમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યાના અહેવાલ છે. તો બીજી તરફ આજે સુરતમાં વરસાદના રેડ એલર્ટને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપત્તિ પ્રતિભાવ દળની ટીમ તૈનાત રાખવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન નાયબ મામલતદાર સાજિદ મરુજે આ મુજબ જણાવ્યું.
2: કોઈ મેજર દુર્ઘટના નહીં બની, એક ઓર પ્રશાસન કી પૂર્ણ તૈયારી હે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા અમે એક SDRF કી ટીમ એલોટ કી ગઈ હે, જો અમને માંગરોળ મેં ડિપ્લોય કી હે. NDRF કી એક પરમાનેન્ટ ટીમ ઓલપાડ મેં ડિપ્લોય હે. ડિસ્ટ્રિક્ટ કે ઓર તહેસીલ કે હરેક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર 24/7 ચાલુ હે.
0: તાપી જિલ્લામાં પણ આજે ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે. તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના ઈડર અને આસપાસના વિસ્તારોમાં પણ સિઝનનો પહેલો વરસાદ નોંધાતા સ્થાનિકો અને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં રામસેતુ અને નયા ભારત વિસ્તાર માર્ગે સમુદ્રના ઊંચા ઉછળતા મોજા જોવા અને માણવા મોટી સંખ્યામાં સ્થાનિકો અને રાજ્ય બહારથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, પોરબંદરમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાનું હવામાન વિભાગના નિયામક AK દાસે જણાવ્યું.
3: ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી કે લીએ દિયા ગયા હૈ. હેવી હેવી રેનફોલ કા જો વાર્નિંગ દિયા ગયા હૈ બરોડા, તાપી ઓર ડાંગ કે લીએ દિયા ગયા હૈ. હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ આનંદ, પંચમહલ, છોટા ઉદેપુર કે લીએ દિયા ગયા હૈ.
0: ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. નારણપુરા ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલમાં ભારત જીતની આશા સાથે મેદાનમાં ઉતર્યું છે. આ મેચ બાદ 5 જુલાઈએ ભારત લેબનોન સામે રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ. માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત, 30 જુલાઈએ મતદાન થશે. માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં કચ્છની વિશેષ NDPS અદાલતે 19 પાકિસ્તાની અફઘાની નાગરિકોને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી આરંભ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે મેઘમહેર. જૂનાગઢના માંગરોળમાં 9 ઇંચથી વધુ વરસાદ. ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
4: હમણાં આપ સાંભળી રહ્યા હતા અમારા અમદાવાદ કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ. અને હવે પ્રસ્તુત છે કાર્યક્રમ આપ કે લીએ.
5: પ્રોફેસર ફિલ્મ કા ગીત હૈ લતા મંગેશકર ઓર મોહમ્મદ રફી કી આવાઝો મેં.
6: जिस दिन से

આ આકાશવાણી છે અને આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર ઓનલી ઓન 101.1 FM. અત્યારે સમય થયો છે રાત્રિના 11:10. આ સમય છે અમારી પ્રસારણ સભા સમાપ્ત કરવાનો. આવતીકાલે સવારે 5:55 અમારી પ્રથમ પ્રસારણ સભામાં આપ સૌ દોસ્તોની સાથે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત શ્રદ્ધાને અનુમતિ આપો. શુભરાત્રી. જય હિન્દ.